વાણી મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ છે, જેની દેવીમાં સરસ્વતી છે. મનના ભાવ વ્યક્ત કરવા માટે વાણી જેવું ઉત્તમ સાધન નથી. અંદર ઘૂંટાતો તત્વ વાણીના માધ્યમ દ્વારા પ્રગટ થાય છે. જેવા વિચાર તેવી વાણી. વાણી માણસનું ભૂષણ છે. વાણીથી જ કોઈને સહાયક થઈ શકાય, કોઈકને શાતા આપી શકાય અને કોઈકને પ્રેરણા પણ આપી શકાય. મનુષ્ય પાસે દાન માટે લક્ષ્મી, સુકૃત માટે વિદ્યા, પરબ્રહ્મ માટે ચિંતા અને પરોપકાર માટે વાણી છે. જેને આત્મજ્ઞાન થયું છે તેને વાણીએ વાણીએ દીવા પ્રત્યે અક્ષરે અક્ષરે જોત ચાલે છે. વાણી વિલાસ અટકાવવા માટેનું ઉત્તમ સાધન છે ધ્યાન. આપણા સુષુપ્ત મનમાં ઘણો કચરો ભરેલો હોય છે. ધ્યાન દરમિયાન આપણે મૌન રહેતા આ કચરો બહાર નીકળી જાય છે. આમ ધ્યાન વાણી પ્રદૂષણને નાથતો હોવાથી માનવી તન મનથી શાંતિનો અનુભવ કરે છે. આજે જગતના કેટલાય ઝઘડા કંકાસ વાણી વિલાસ ના કારણે થતા હોય છે. જો વાણીમાં વિવેક આપણે શીખી જઈએ તો ઘણી બધી કટુતા નિવારી શકાય છે. માણસ પાસે વિદ્યા નહીં હોય તો ચાલશે, ધન નહીં હોય તો ચાલશે, પણ વાણીમાં વિવેક નહીં હોય તો નહીં ચાલે.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે સાંભળ્યું આજનો વિચાર વાણી વિવેક પઠન પ્રભા ચૌહાણનો. હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, જેમાં પ્રથમ સાંભળીએ ઇન્દિરા શ્રીમાળીને રચના ગંગા સતીની.

જીવન નથી, આ ઘરના થોડા નિયમો છે. જેમ કે અહીંયા કેશની પરંપરા નથી, તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ, જેમ કે યુપીઆઈ થી. અને હા સાંભળે, હજુ એક નિયમ છે.

0: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: હે બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાગાત્મક ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: که اندر پرتیه کربانه دیم های پس تو چه کوشی مهدی جمع سندر بی صحیحی عبارت اجنو وشه چه نومی سندرهنی جودی جودی پدده پس تو تی سی دی کرمشنانی
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશેણી. કૃષિ માહિતીમાં આજે જોઈશું આપણે ડુંગળી સંગ્રહની જુદી જુદી પદ્ધતિઓ. ડુંગળી પાકનો વાવેતર બે જુદા જુદા હેતુઓ માટે થાય છે, જેમાં એક લીલી ડુંગળી અને બીજી સૂકી ડુંગળી, જેના મોટા ભાગનું વાવેતર સૂકી ડુંગળીના ઉપયોગ માટે થતું હોય છે. પરંતુ ડુંગળી પાકમાં જો કોઈ સૌથી મોટો પ્રશ્ન હોય તો તે છે ડુંગળીનો સંગ્રહ કેવી રીતે કરવો. ડુંગળીની સંગ્રહ શક્તિ વધારવા માટે તેમને યોગ્ય સમયે કાપણી કરવી ખૂબ જરૂરી છે. ડુંગળીના પાકને જો યોગ્ય સમયે કાપણી કરવામાં ન આવે તો તેને લાંબો સમય સંગ્રહ કરી શકાતી નથી. હવે ડુંગળીની કાપણી ક્યારે કરવી, કાપણી સમયે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની વાત કરીએ તો મિત્રો, છોડના પાન પીળા પડી જાય અને ઉપરની ટોચનો ભાગ ઢળવા માંડે ત્યારે કાપણી કરવી. પાકની માવજત અને જાત મુજબ કાંદા 4-5 મહિને કાપણી માટે તૈયાર થાય છે. કાપણી પહેલા હાથથી અથવા હળવો સમાર કે પીપળો ફેરવી છોડનો ઉપરનો ભાગ ઢાળી દેવો, જેથી પોષણ કાંદાની તરફ જતું રહે. ડુંગળીની કાપણી સમયે હવામાન ઝાકળવાળું અને બહુ ઠંડુ કે ગરમ પવન ફૂંકાતો હોય તો તેવા સમયે કાપણી કરવી નહીં. કાપણી સમયે કાંદાને ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ઈજાગ્રસ્ત કંદો ઝડપથી બગડી જાય છે. ડુંગળી ચિનારી જતી અટકાવવા તથા કંદનો સારો રંગ મેળવવા માટે ખેતરમાં જ અથવા હવામાન ગરમ હોય તો કાંદાને છાયાવાળી ખુલ્લી જગ્યામાં 10-15 દિવસ રાખવા. આ સમય ઢગલામાં હવાની અવર જવર સારી રહે તેની તકેદારી રાખવી. ડુંગળી ખેતરમાં કાપતી વખતે પાથરા એવી રીતે કરવા કે આગળના પાથરાનો કંદ પાછળના પાંદડાથી ઢંકાઈ જાય, તેથી સૂર્યનો તડકો સીધો ડુંગળીના કંદ ઉપર પડે નહીં. ત્યારબાદ ખુલ્લી જગ્યામાં બનાવેલ છાપરા અથવા તો ઓરડામાં ડુંગળીના સંગ્રહ માટે લઈ જવી. આ વખતે ખરાબ થયેલ ડુંગળીને જુદી જુદી કાઢીને નિકાલ કરો. કાંદાની સંગ્રહ શક્તિ વધારવા માટે ડુંગળીના પાકને કાપણીના 15 દિવસ પહેલા 1500 પીપીએમ મેલિક હાઇડ્રોક્સાઇડનો છંટકાવ કરો, જેનાથી ડુંગળીની સંગ્રહ શક્તિમાં વધારો થાય છે. ડુંગળીનો સંગ્રહ કરવાની જુદી જુદી પદ્ધતિની વાત કરીએ તો મિત્રો, થાંભલા પર લટકાવીને કરી શકાય. આ પદ્ધતિમાં ડુંગળીના પાન સાથે જોડીઓ બનાવીને થાંભલાને ફરતે વાળ લટકાવી રાખવાથી ચારે બાજુથી હવાની અવર જવર થતી રહે છે. આમાં આ પદ્ધતિ નાનાથી મધ્યમ પ્રકારના સંગ્રહ માટે અનુકૂળ છે. હવે મિત્રો, થાંભલા પર લટકાવવાની જે આ પદ્ધતિ છે એ આમ જોઈએ તો નાના પાયે ખેતી કરે છે ડુંગળીની, તેના માટે અનુકૂળ છે. હવે ત્યાર પછીની પદ્ધતિ છે સિક્કા પદ્ધતિ. સિક્કા પદ્ધતિથી ડુંગળીના નાના જથ્થામાં ખેડૂત કક્ષાએ તથા શહેરી લોકો ઘર વપરાશ માટે સંગ્રહ કરવામાં આવે છે. આ પ્રકારના સંગ્રહમાં દોરીની જાળી એટલે કે નેટ બનાવી તેની અંદર ડુંગળીને 40-60 કિલોગ્રામના જથ્થામાં હવામાં અધર લટકાવવામાં આવે છે. સિક્કા પદ્ધતિમાં ડુંગળીના ફરતે હવાની અવર જવર વધુ રહેતી હોવાથી ડુંગળીના વજનની ઘટ સિવાય ખાસ કોઈ બગાડ થતો નથી. આમ આ સંગ્રહ પદ્ધતિ સૌથી ઉત્તમ ગણાય, પરંતુ આ પ્રકારના સંગ્રહમાં જગ્યાની જરૂરિયાત વધુ છે, તેમજ આ પદ્ધતિ મધ્યમથી મોટા જથ્થાના સંગ્રહ માટે અપનાવવી મુશ્કેલ છે. ત્યાર પછી મેળા પદ્ધતિની વાત કરીએ તો મિત્રો, આ પદ્ધતિ દ્વારા લાંબા ગાળા માટે તેમજ વધુ જથ્થામાં ડુંગળીનો સંગ્રહ કરી શકાય છે. જ્યારે ખેડૂત મોટા પાયે ડુંગળીનું વાવેતર કરે ત્યારે મેળા પદ્ધતિ ખૂબ અનુકૂળ છે. ખાસ પ્રકારના તૈયાર કરવામાં આવેલા મેળામાં 5 મહિના કે તેથી વધુ સમય માટે ડુંગળીનો સંગ્રહ કરવામાં આવે છે. મેળા વધુ હવા ઉજાસવાળી જગ્યામાં બનાવવા જોઈએ. મેળા જમીનથી 3-4 ફૂટ ઉપર લાકડાની કે વાંસની પટ્ટીઓ વચ્ચે 1 ઇંચ જગ્યા રહે તે રીતે પ્લેટફોર્મ બાંધી બનાવવામાં આવે છે. આવા પ્લેટફોર્મ ઘણીવાર એકની ઉપર એક એમ એક કરતા વધારે હોય છે. પ્લેટફોર્મ ઉપર 3-5 ફૂટની ઊંચાઈ રહે તે રીતે પાંદડા વગરની ડુંગળીનો સંગ્રહ કરવામાં આવે છે. આમ મિત્રો, ડુંગળીની કાપણી સમયે ધ્યાન રાખી કાપણી કરવામાં આવે અને પછી જરૂરિયાત મુજબની સંગ્રહની પદ્ધતિ અપનાવવામાં આવે તો 4-8 મહિના સુધી ડુંગળીનો સંગ્રહ કરી પોષણક્ષમ ફળ મેળવી શકાય છે. એટલે મિત્રો, ડુંગળીનો પાક એવો છે કે જો સારી રીતે સમયસર કાપણી કરવામાં આવે અને યોગ્ય જાળવણી માટે તેનો સંગ્રહ કરવાની પદ્ધતિઓ અપનાવવામાં આવે તો ખેડૂતો લાંબા સમય સુધી ડુંગળીનો સંગ્રહ કરી શકે છે અને સારા ભાવ આવે ડુંગળીનો વેચાણ કરી અને ખેડૂત પોતાનું આર્થિક ધોરણ ઊંચું લાવી શકે.
0: આકાશવાણીના અમૃત કેન્દ્ર પરથી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી, જેમાં સંદર્ભ સાહિત્ય આધારિત આ માહિતીનો વિષય હતો ડુંગળી સંગ્રહની જુદી જુદી પદ્ધતિ. પ્રસ્તુતિ સીધી કર્મશાળીની હતી. હવે સાંભળીએ રામચરિત માણસ ગાન. ગાયક કલાકાર સુરેશ વાડકર અને રવિન્દ્ર સાઠીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂલ્યા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. તે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના હુગલી તારકેસર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. તે અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂત પરિવારને આજે 18,880 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાશે. તે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને આજે સહાય મળશે. આ પ્રસંગે શ્રી મોદી દેશભરના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરી સંબોધન પણ કરશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનું પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે. દરમિયાન આજે રાજ્યભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, માર્કેટ યાર્ડ અને ગ્રામ્ય સ્તરે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવાશે. શિવાંગી ત્રિવેદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ GCCI ખાતે સંરક્ષણમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને ઉભરતી ટેકનોલોજીઓ વિષય પર એક ઉચ્ચસ્તરીય પરિષદ યોજાઈ હતી. આ પરિષદનો મુખ્ય હેતુ સંરક્ષણ સપ્લાય ચેનમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સની ભાગીદારી વધારવી, નવી ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવું અને સ્ટાર્ટઅપ, શૈક્ષણિક સંસ્થાઓ તથા સંશોધન સંગઠનો વચ્ચે મજબૂત સહયોગનું માળખું તૈયાર કરવાનું હતું. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, લશ્કરી નિષ્ણાંતો, નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ, શિક્ષણવિદો અને સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભારતના સશસ્ત્ર દળોને વધુ આધુનિક બનાવવા માટે સ્વદેશી ટેકનોલોજીના વિકાસ અને તેના વ્યાપારીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ઇલેક્ટ્રોનિક્સ અને કનેક્ટિવિટી ડેવલપમેન્ટ સેન્ટર EQDCના ડિરેક્ટર તથા ગુજરાત સરકારના સંયુક્ત ટેકનિકલ સલાહકાર ડોક્ટર નીલ શ્રીમાળીએ આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં ખાનગી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સ્તરે સ્ટાર્ટઅપ્સ માટેના પડકારોને ઓળખી તેનો ઉકેલ લાવવા માટે સક્રિય પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમણે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 હેઠળ ઉપલબ્ધ લાભો પર પણ પ્રકાશ પાડ્યો અને ઉદ્યોગોને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. ચર્ચા દરમિયાન કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, માનવરહિત પ્રણાલીઓ, અદ્યતન સામગ્રી અને નવી પેઢીની સંરક્ષણ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપની ભૂમિકાને મહત્વ આપવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળા રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી છે. તેમાંથી એક શાળા અરવલ્લીના માલપુર તાલુકાની જીતપુર શાળા પણ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શાળાઓને સ્વચ્છતા, હરિયાળી, સર્વસમાવેશી, સુરક્ષિત અને ટકાઉ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા બદલ શાળાઓએ આ સિદ્ધિ મેળવી છે. આ અંગે અરવલ્લીના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિમેશ દવેએ વધુ માહિતી આપી.
2: ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 5 વર્ષ પૂર્ણ થાય એ સંદર્ભમાં કરવામાં આવી હતી. આની અંદર વોશ, વોટર, સેનિટેશન અને સબસ્ટેન્શિયલ હાઇજીન આ મુખ્ય બાબતો પર આનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ શાળા પોતે સ્વમૂલ્યાંકન કરે, પછી જિલ્લા કક્ષાએથી બાહ્ય મૂલ્યાંકન થાય. જિલ્લા કક્ષાએ જે શાળા પ્રથમ આવે તે રાજ્ય કક્ષાએ નોમિનેટ થાય. એટલે અરવલ્લી જિલ્લાની જીતપુર પ્રાથમિક શાળા માલપુર તાલુકાની છે એ શાળા રાજ્ય કક્ષાએ નોમિનેટ થઈ હતી અને 5મા નંબરની રાજ્ય કક્ષાથી સ્કૂલ હતી.
0: કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે 1,850 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ભાવનગર શહેરના ભૌતિક અને સામાજિક આંતરમાળખાથી લઈને નાગરિકોની સુવિધા સુધીના તમામ પાસા ઉપર સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી. મંત્રી શ્રી વાઘાણીએ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે પ્રગતિ અહેવાલ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 12 વર્ષમાં કૃષિ, અર્થતંત્ર, કાયદો વ્યવસ્થા, યુવા મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અદભુત વિકાસ થયો જેના આપણે સૌ લાભાર્થી છીએ. ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ખાતે આયોજિત નમો યુવા સંવાદ વિકસિત ભારત બ્લુ પ્રિન્ટ કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ આ મુજબ જણાવી સરકારની વિવિધ યોજનાની સફળતા રજૂ કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું કે આ પ્રસંગે તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ બાજેશ ઝા લિખિત નરેન્દ્ર મોદી એક સર્જક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને સોશિયલ મીડિયા પર ફેલાતી અસત્ય અને વણચકાસાયેલી અફવાઓથી દૂર રહીને વાસ્તવિક હકીકતો જાણવાનો અનુરોધ કરતા નાગરિકોને સ્વચ્છતા અભિયાનને વધુ સફળ બનાવવા તેમાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ_એડ્યુ ફોલો કરશો.

0: દ્વારા વરસાદની આગાહી સાથે ગાજવીજ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં વીજળી પડવાની સંભાવના સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તાપમાન અંગે હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે વધુ માહિતી આપી.
1: संभावना रहेगी गुजरात रीजन में अगले 6 दिन 20 से लेकर 25 जून तक, महाराष्ट्र कस्बे अगले 3 दिन 20 से लेकर 23 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगी. अभी जो हमारा अधिकतर तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं. कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा है, उत्तर गुजरात और दक्षिण गुजरात का जो क्षेत्र है इसमें पवन का दिशा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति है.
0: રાજ્યના વિવિધ જિલ્લામાં ગઈકાલે વરસાદ થયાના અહેવાલ છે. અમરેલી જિલ્લાના દામનગરમાં 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે, જ્યારે ધાર તાલુકાના ધારગણી, દીતલા, ખાંભાળીયા, લાખાપાદર, કણીર, વાવડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ થયો છે. તેમજ ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ થતા ગરમીથી રાહત મળી છે. ભાવનગરમાં સાંજે પવન સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે બપોરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીની મદદથી 170 રનથી વિજય મેળવ્યો હતો. અમદાવાદમાં આજથી એશિયા અને ઓશિનિયા મેન્સ વોલીબોલનો પ્રારંભ થશે. નારાયણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ભારત સહિત એશિયા ઓશિનિયાના 11 દેશોની ટીમ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ભારત 2 વર્ષ બાદ પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લેશે. રાજ્યના પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ અંગે ભાજપના ધારાસભ્ય પાલ કુકારણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન રોજગારીની તકો દરેક યુવાનો સુધી પહોંચે તેવું છે. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચમોડા ગામના ખેડૂત રાજેશ રામે ગુજરાત નારિયેળી વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ નારિયેળી વાવેતર માટે બાગાયત વિભાગ તરફથી 70,000 રૂપિયાની સહાય મેળવી નારિયેળીનું વાવેતર કરવામાં આરોપમાં વધારો કર્યો છે. આ અંગે તેમનો પ્રતિભાવ સાંભળીએ.
2: મને નારેરી બાબત માંથી સહાય મળી ગયેલ છે. નારેરી બાબત ની મને 60,000 ની સહાય મળી ગયેલ છે. 20 વીઘા નું મારું વાવેતર કરી ગયેલ છે. એટલે મને 2 વખતે 1 વખત 60,000 મળ્યા અને પાછા 10,000 રૂપિયા મળ્યા.
0: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શ્રીલંકાના કોલંબો શહેરને જોડતી ફિટ્સ એરની પ્રથમ સીધી ફ્લાઇટનો શુભારંભ કરવામાં આવ્યો, જેનાથી 8 કલાકની મુસાફરી હવે માત્ર 3 કલાકમાં પૂરી થશે. આ ફ્લાઇટ સેવા શ્રીલંકા ભારત કનેક્ટિવિટીમાં વધારો અને પ્રવાસન, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને વ્યાપારિક સંબંધોને પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે સનથ જયસૂર્યા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાજ્યના સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એના સમયે પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. આકાશવાણીમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળીએ લતા મંગેશકરનો સ્વર.

ton que le commandement a eu son appétit. Prostituée. Akasurinan, Pouskindrinan, Pesarinan, Sambhagayachu, Avasambhagi, Ajinan, Paisangik, Vishwa, Sharanan, Thinivas, Katan, Shittal, Vaishnav, Sampadan, Ashraf, Mutfayan. દર વર્ષે 20 જૂનને વિશ્વ શરણાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના શરણાર્થીઓને મદદ કરવામાં આવે છે, તેમજ તેમની સ્થિતિ અંગે જનજાગૃતિ ઉભી કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ આ દિવસની ઉજવણી શરણાર્થીઓને સન્માનમાં કરે છે, જેમને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. શરણાર્થી તે છે જેઓ આપત્તિ, પૂર, સંઘર્ષ, રોગચાળો, યુદ્ધ, સતામણી, સ્થળાંતર, હિંસા જેવા કોઈ પણ કારણોસર એક સ્થાન છોડીને બીજી જગ્યાએ જવાની ફરજ પડે છે. વિશ્વ શરણાર્થી દિવસનો ઇતિહાસ જોઈએ તો ડિસેમ્બર 2000માં યુનાઇટેડ નેશન્સે 20 જૂને વિશ્વ શરણાર્થી દિવસ ઉજવવાનું નક્કી કર્યું. આ હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રમાં એક સંસ્થાની સ્થાપના પણ કરવામાં આવી છે. તેનું નામ યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ UNHCR છે, જે શરણાર્થીઓ, વિસ્થાપિતો અને રાજ્ય વિહોણા લોકોના અધિકારોનું રક્ષણ કરતી સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. 1950માં સ્થપાયેલી આ સંસ્થા હિંસા, યુદ્ધ કે અત્યાચારને કારણે પોતાનું ઘર છોડવા મજબૂર બનેલા લોકોને આશ્રય અને કાયદાકીય સહાયતા પૂરી પાડે છે, જેનો મુખ્ય ઉદ્દેશ 1951ના શરણાર્થી સંમેલનના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવું, તેમજ વિસ્થાપિત વ્યક્તિઓને ખોરાક, પાણી, આશ્રય અને તબીબી સંભાળ પૂરી પાડવી, ઉપરાંત શરણાર્થીઓની સુરક્ષિત સ્વદેશ વાપસી, અન્ય દેશમાં પુનર્વસન અથવા સ્થાનિક સમાવેશ માટે પ્રયાસો કરવા તેવો છે, જેનો મુખ્યાલય જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. વિશ્વભરમાં આશરે 12 કરોડથી વધુ લોકો બળજબરીથી વિસ્થાપિત થયા છે. 1954થી UNHCR નાન્સેન રેફ્યુજી એવોર્ડ દર વર્ષે કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને શરણાર્થીઓ, વિસ્થાપિત અથવા રાજ્યવિહીન લોકોના હિતમાં ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ એનાયત કરવામાં આવે છે. તેના કાર્યને માન્યતા આપવા માટે UNHCRને 1954 અને 1981માં નોબેલ શાંતિ પુરસ્કાર અને 1991માં આંતરરાષ્ટ્રીય સહકાર માટે પ્રિન્સ ઓફ એસ્ટોરિયાસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. UNHCRને 2015માં ઇન્દિરા ગાંધી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વિશ્વ શરણાર્થી દિવસ પહેલા 20 જૂનના ઉજવવામાં આવ્યો ન હતો. 4 જૂન 2009 રોજ યુનાઇટેડ નેશન્સે તેનું પાલન જાહેર કર્યું. તેની ઉજવણી માટે 17 જૂન તારીખ નક્કી કરવામાં આવી હતી. 2001માં યુનાઇટેડ નેશન્સે નોંધ્યું હતું કે આ વર્ષે શરણાર્થીઓની સ્થિતિને લગતા 1951ના સંમેલનની 50મી વર્ષગાંઠની ઉજવણી કરશે, તેથી આ દિવસ 17 જૂનને બદલે 20 જૂને ઉજવવામાં આવ્યો. ત્યારથી આ દિવસ દર વર્ષે 20 જૂને ઉજવવામાં આવે છે. વિશ્વ શરણાર્થી દિવસનું મહત્વ શા માટે છે તે દર વર્ષે વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી કરવાનો હેતુ વિશ્વમાં શરણાર્થીઓને ઓળખ આપવાનો છે. આ સાથે તેઓને મદદ કરવા માટે રાજકીય ઈચ્છાશક્તિ પેદા કરવા માટે પ્રેરિત થવું જોઈએ. શરણાર્થીઓ અન્ય દેશોમાં જઈ શકે અને તેમના જીવનનું પુનઃનિર્માણ કરી શકે તે માટે રાજકીય ઈચ્છાશક્તિ એકત્ર કરવી હિતાવહ છે. UNHCRના 2020ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વિશ્વમાં વિસ્થાપિત લોકોની કુલ સંખ્યા ટૂંક સમયમાં વધીને 100 મિલિયન થવાની ખાતરી છે. UNHCR અનુસાર વિસ્થાપિત લોકોની સંખ્યા 100 મિલિયન સુધી પહોંચી ગઈ છે. તેનો અર્થ એ છે કે વિશ્વમાં દર 78 લોકોમાંથી એક હવે વિસ્થાપિત છે. જૂન 2025માં UNHCR એ જાહેરાત કરી હતી કે માનવતાવાદી ભંડોળમાં નોંધપાત્ર ઘટાડા બાદ લગભગ 3500 સ્ટાફ પદો બંધ કરવામાં આવશે અને એકંદર સ્ટાફિંગ ખર્ચમાં લગભગ 30% ઘટાડો કરવામાં આવશે, જેની અસર રોકડ સહાય, આરોગ્ય, શિક્ષણ અને પાણી અને સ્વચ્છતા સહિતના કાર્યક્રમો પર પડશે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજનું પ્રસંગિક વિશ્વ શરણાર્થી દિવસ. પઠન હતો શીતલ વૈષ્ણવનું, સંપાદન અશરફ મથવાણીનું. સાંભળીએ પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંઘાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતે બેન્કો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. એનટીએ આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની અંતિમ વનડે મેચ આજે રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે. પશ્ચિમ બંગાળની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. આ અંતર્ગત દેશભરમાં 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારે પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ડિજીટલ કૃષિ મિશન હેઠળ કૃષિ સ્ટેક અને પ્રધાનમંત્રી ધનધન્ય કૃષિ યોજના સહિત મુખ્ય કેન્દ્રીય કૃષિ યોજનાઓનો પણ અમલ કરશે. આ સાથે જ હુગલી જિલ્લાના તારકેશ્વરમાં પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં હાજરી આપશે. તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ઓડિશામાં તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના 68મા જન્મદિવસ પર મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામમાં મળીને શુભેચ્છા પાઠવશે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પહાડપુરમાં પવિત્ર પ્રાકૃતિક સ્થળ સંથાલી જાહેરા અને હો જાહેરા ખાતે પ્રાર્થના કરશે. તેઓ કૌશલ્ય કેન્દ્ર અને પહાડપુર શાળાની પણ મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મયુરભંજ જિલ્લાના રરણપુરમાં મોહન ચરણ માંઝી સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ 47,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ પરિયોજના ઉર્જા, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ, માર્ગ જોડાણ, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, પર્યટન અને સિંચાઈને આવરી લેશે. આવતીકાલે પ્રધાનમંત્રી કોલકાતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ સાથે જ શ્રી મોદી આવતીકાલે કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર 3 સ્વદેશી રીતે નિર્મિત નૌકા જહાજો આઈએનએસ જૂનાગીરી, આઈએનએસ સંશોધન અને આઈએનએસ અગ્રેનું લોન્ચિંગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીની મુલાકાત લેશે. તેઓ મહાલક્ષ્મી મંદિરના પરિસરમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે અને પશ્ચિમ મહારાષ્ટ્ર મંદિર વિકાસ યોજના હેઠળ હાથ ધરવામાં આવી રહેલા વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરશે. શ્રી શાહ કોલ્હાપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધિત કરશે. બાદમાં તેઓ ઇચલકરંજીમાં જનતા સહકારી બેંકના નવા બિલ્ડીંગનું ઉદઘાટન કરશે અને સહકારી ખાંડ ફેક્ટરીના નામકરણ અને વિસ્તરણના કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી ઇચલકરંજીમાં કલ્પના આવડે ટેક્સટાઇલ પાર્ક ખાતે ખેડૂતોની સભાને પણ સંબોધિત કરશે. સર્વોચ્ચ અદાલતે બેન્કો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અદાલતે મોટી લોનના સમયદાનની પદ્ધતિ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ વી મોહનની બેન્ચે કહ્યું કે બેન્કો કરદાતાઓના નાણાં લોનમાં રૂપમાં આવી રહી છે, પરંતુ તેની વસૂલાત માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જાહેર નાણાંના દુરૂપયોગ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા અદાલતે કહ્યું કે આ રકમનો ઉપયોગ જનકલ્યાણ માટે થવો જોઈએ. સુનાવણી દરમિયાન અદાલતની બેન્ચે ખરાબ સંપત્તિના નિરાકરણ માટે અનુસરવામાં આવતી પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓની કામગીરીની તપાસ કરવી જોઈએ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં ટીબી મુક્ત ભારત અભિયાનની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ટીબી મુક્ત ભારત માટે એક નવી પહેલની સમીક્ષા કરવામાં આવી. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશમાં ટીબીના કેસ 2014માં પ્રતિ લાખ વસ્તીમાં 243 કેસની સરખામણીમાં 2024માં ઘટીને 187 કેસ થઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીબી મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતો, વ્યૂહાત્મક સ્વાયત્તા અને બહુધ્રુવ્યતાને ધ્યાનમાં રાખીને તમામ દેશો સાથેના સંબંધો મજબૂત કરવા જોઈએ. નવી દિલ્હીમાં ભારત અમેરિકા ફોરમ 2026માં સંબોધન કરતા ડોક્ટર જયશંકરે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પડકારો અને જટિલતાઓ હોવા છતાં તમામ ક્ષેત્રોમાં ભાગીદારી વધુ ગાઢ બની રહી છે.
1: હમારી વિદેશ નીતિ

0: प्रकाशित करना है कि इस दस्तावेज को प्राप्त करने की प्रक्रिया एक अधिकार बनाना बने न कि एक संघर्ष का।
1: આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ _ABD ને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA જણાવ્યું છે કે આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026 ની પૂર્ણ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એક નિવેદનમાં NTA જણાવ્યું હતું કે ભારતના 551 શહેર અને દેશના 14 શહેરમાં યોજાનાર આ પરીક્ષામાં 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે નિરીક્ષકો, સંયોજકો અને પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે બહુસ્તરીય સુરક્ષા માળખું પણ ગોઠવી દેવામાં આવ્યું છે. વરિષ્ઠ ભારતીય અમલદાર વિવેક અગ્રવાલને 2026-27 કાર્યકાળ માટે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATFના આગામી ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો યુનાઇટેડ કિંગડમના યેન્સ થોમસનું સ્થાન લેશે. હાલમાં સંસ્કૃતિ મંત્રાલયના સચિવ તરીકે સેવા આપતા શ્રી અગ્રવાલ અગાઉ FATFના ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને વૈશ્વિક મની લોન્ડરિંગ વિરોધી અને આતંકવાદ વિરોધી ભંડોળ નિયંત્રણ સાથે ભારતના જોડાણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ નિર્ણય 17-19 જૂન દરમિયાન યોજાનારી ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે શ્રી અગ્રવાલની પસંદગીને ભારત માટે એક મોટી જીત ગણાવી હતી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે બપોરે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વનડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ભારતે લખનૌમાં બીજી વનડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીથી 170 રનની વિજય મેળવ્યો હતો. દોહા ડાયમંડ લીગના સિઝનની પહેલી સ્પર્ધામાં ભારતના સ્ટાર્ટર બાલા ફિંટના નીરજ ચોપરા ચોથા સ્થાને રહ્યા. નીરજ ચોપરાએ પોતાના ત્રીજા પ્રયાસમાં 85.69 મીટરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. શ્રીલંકાના રમેશ થરંગા અથિરાજાએ 88.68 મીટરના થ્રો સાથે ટાઇટલ જીતી લીધું છે. નીરજ ચોપરાએ આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત 82.61 મીટરના લક્ષ્યને પાર કરી લીધો છે. નીરજ ચોપરાએ 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ગ્લાસ્કોમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે 32 સભ્યોની ટીમમાં પહેલાથી જ સામેલ કરવામાં આવી દીધા છે. ભારતીય હવામાન વિભાગે આજે ઉપ હિમાલયથી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને મહીમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભૂમિયા. આજે ઇઝરાયલના લેબનન પર કરેલ હુમલા અંગેના સમાચાર અખબારમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર એનો સંદેશ લખે છે કે ઇઝરાયલનો લેબનન પર ઘાતકી હુમલો, 18ની મોત, 2 વાઘાટ ઉઠાઈ. ફુલશાહ લખે છે કે સમજૂતી પછી લેબનનમાં ઇઝરાયલના હુમલાથી શાંતિ જોખવાઈ. ગુજરાત સમાચાર લખે છે કે અમેરિકન વૈજ્ઞાનિકનું ઘાતક કોરોના માટે ફંડિંગ. કાર્યકાળના અંતિમ દિવસે ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાડના ઘટસ્ફોટથી વિશ્વભરમાં ખળભળાટ. નવ ગુજરાત સમાચાર લખે છે કે જીઓને દેશનો સૌથી મોટો 37,700 કરોડનો આઈપીઓ. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો ભારે વરસાદ પડવાથી પાવાગઢ પરથી ભયખળ પડતા યાત્રાળુઓ દબાયા. 2ના મોત, 5 ઘાયલ. ભાવનગર સાલ્ટી હોસ્પિટલમાં રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સસ્પેન્ડ. અને દેશમાં 9.40 કરોડ ખેડૂતો પર આજે થશે 18,880 કરોડની સહાયનો વરસાદ, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનું 23મો હપ્તો જાહેર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતે બેન્કો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. NTA આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની અંતિમ વનડે મેચ આજે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. Sure.

बस बजे फिल्म संगीत आधारित कार्यक्रम मनोरंजन लोक संगीत अपना शो 2:45 ત્યારબાદ 11 વાગ્યાથી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમો રજૂ થશે. 12:30 અગિયાર ફિલ્મો ગુજરાતી ગીતો સાડા 11 વાગે બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર સુગમ સંગીત 1:10 જય ભારતી ફોજી વ્યસ્ત માટેનો ખાસ કાર્યક્રમ 1:30 બરાબર 3 વાગે પ્રથમ સભાનું સમાપન.

0: વાહ, ખરેખર જીવનજી અંદર ભગવાન થી વધુ કોઈ નહીં. અને એ જ જીવનને અંજીણ કે સ્વસ્થ રખેલા, અંજીણ કે પવિત્ર રખેલા કરીને મનુષ્ય મેળી કે મેળી મારી કે યોગ કરવું જરૂરી છે. તો બીજા ભાઈ યોગ જ્યાં ફાયદા કરો એ તમે જોઈ શકો.
1: યોગ દિવસ નો યોગ શબ્દ જો મતલબ સમજો કે યોગ શબ્દ હોય એ યુઝ ધાતુ માંથી આવેલો હોય, સંસ્કૃત શબ્દ હોય. યુઝ જે મતલબ યુઝિંગ યોગ એટલે કે જોડવું, યાને કે કોઈ સાથે આત્મા જો પરમાત્મા સાથે મિલન યા તો જોડે જો થયો તો એટલે જોડવું. અને બીજી યોગ જી વ્યાખ્યા મેળવ્યું તો અલગ અલગ ગ્રંથો નું અલગ અલગ બનેલ હોય. માસી પતંગ છે કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, ભગવદ્ ગીતા ને ગયેલો યોગ કર્મસુ કૌશલમ. એવી જ રીતે યોગ જે ઉદ્દેશ્ય પણ ઘણા બધા છે કે કોઈ કહે છે કે આપણને માનસિક શાંતિ ખપે છે, આધ્યાત્મિક ઉન્નતિ ખપે છે, રોગ મુક્તિ ખપે છે. એ રીતે અલગ અલગ ઉદ્દેશ્ય અને યોગ જો લક્ષ્ય

દરેક પ્રાચીન ગ્રંથો જે અંદર યોગ જે માહિતી જાય અને પણ યોગ જે ચાર કાળને વિભક્ત કર્યું તો સૌથી પહેલો કાળ છે તો વૈદિક કાળ. એ વૈદિક કાળ જે અંદર ચાર વેદ હોય, ચારે વેદ જે અંદર યોગ જે ઉલ્લેખો. પછી સેકન્ડ કાળ છે તો ઉપનિષદ કાળ, એટલે પૂર્વ શાસ્ત્રીય કાળ જોવા જતો. એ ઉપનિષદ કાળ એટલે પૂર્વ શાસ્ત્રીય કાળ કે અંદર 108 ઉપનિષદ એટલે વેદાંત, વેદ જો અંત જેવા વેદાંત 108 ઉપનિષદ જે અંદર યોગ જે હોય શકે. અંકુટિયા છે તો શાસ્ત્રીય યોગ કાળ એટલે કે મહર્ષિ પતંજલિ એ નવે ગ્રંથો જે જગ્યાએ એકલો જ ગ્રંથ ભણાયા, એ શાસ્ત્ર યોગ દર્શન કરીને ભણાયા, એની અંદર યોગ જો વિગત માહિતી આવે. અને હેમપુઠિયા છે તો ઉત્તર શાસ્ત્રીય યોગ કાળ એટલે મહર્ષિ પંડિત પુઠિયા જેટલા પણ યોગાચાર્ય બનેલા એ નવે અલગ

σε υποτολμή, έκλωσε παντσόνια σουτρά. Τι, η γκόντα που είναι και γιόγκο σουτρά παντσόνια και αυτό, δεν ξέρω, μούκε. Μην ξέρω, αγκάλα, να τριγεί, αγκάλα, για να αστάνει γιόγκ. Η αστάνει γιόγκ μάση, όταν είναι ουλέτε, είναι η σάδανα, η σάδανα, η άκουγμα, πράπτη, καλυσακό, η σάδανα, η άτομο. Η άτομο είναι η γιόγκ, μία Asan, Pranayam, Pratyahar, Dharma, Dhyana, Samadhi. E yam panjaye, niyam panjaye, Asan, Pranayam, Pratyahar, ta dhyan lage lage, dhyan jo barabar lage, ta samadhi ji prapti shudhi thai sake. To, inki sharirik, mansik, ane paji adhyatmik unnati pan thi hai ki. To, yoga, vasu, પાછી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તદેથી પણ એવું હતા તો એનું વિકાસ નર્યું તો સ્વામી વિવેકાનંદ અચાર છ પ્રાણજી અંદર વિશ્વ ધર્મ સંમેલનજી અંદર જડે ગયા અને સજ્જન વિશ્વના સામે પંજી ગાળ રાખ્યા તદે સજ્જન વિશ્વ મંત્રમુગ્ધ થઈ ગયો તો ખાલી હે મેરે પ્યારો ભાઈ ઓર બહેનોને ચાહ એમજી સાથે સાથે એ રાજ્યો કર્મયોગ જ્ઞાન યોગ અને ભક્તિ યોગ જો ખાસ એની અંદર ઉલ્લેખ હો એની જે ગાળની અંદર તમે કર્મયોગ ભક્તિ યોગ અને જ્ઞાન યોગ ની ગાળ કયા તમે સજો દુનિયા સજો વિશ્વ એ નિર્ભય રહી જાય કે હે ભાઈજી સંસ્કૃતિ હે અને હે ખરેખર મનુષ્ય જે જીવન હે અને હિંજે કાલે આધુનિક યોગ કાળજી શરૂઆત થઈ તો આધુનિક યોગ કાળ હે 2000 આધુનિક યોગ કાળ ચાલુ થયો એમ પૂછ્યો ઘણા બધા પ્રજા ઋષિ મુનિઓ થઈ ગયા જે યોગ જા ઘણી બધા ગ્રંથ પણ લખ્યા સ્વામી સત્યાનંદ સરસ્વતીજી અને સ્વામી વિવેકાનંદ ગુરુ રામકૃષ્ણ પરમહંસજી સહજી અંદર પટ્ટી કૃષ્ણાચાર્ય શિષ્યજી યોગા સ્વામી એન્ડરજી ઘણા બધા યોગ જા માસ્ટર્સ થઈ શકું યોગાચાર્ય થઈ શકું એ પાસે યોગજી ઘણી બધી માહિતી જણા યોગ જગે આધુનિક કાળ મેં આવ્યો અને ધીમે ધીમે જો જે ડેવલપમેન્ટ થઈ શકું જો વિકાસ થઈ શકું તો 2014 ની અંદર ભારત સરકારને આયુષ મંત્રાલય બને એ આયુષ મંત્રાલય જે અંદર જે ભારતની સંસ્કૃતિ જે ઓટોમેટિક થેરેપી થઈ શકું આયુર્વેદા યોગ નેચરોપેથી યુનાની સિદ્ધા અને હોમિયોપેથી એ પાસે આયુષ મિનિસ્ટ્રી જે અંદર જયારે યોગ જે ગાળ આવી તો 2014 ની અંદર 11 ડિસેમ્બર 2014 ની સંયુક્ત રાષ્ટ્ર જે અંદર 177 રાષ્ટ્ર જે સાથે માં તમે પાછા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ યોગ જી ગાળ ફરીથી સજે વિશ્વ જે સામે રખ્યા કે આજ જે મારામારી રોડ અને તનાવ જિંદગી હે બીજે અંદર જો સુખી થયું હોય સ્વસ્થ રહ્યું હોય તો યોગ જ હે અને યોગ હોય અસાથે ભારતીય સંસ્કૃતિ હે તો હે જો સંસ્કૃતિ યોગ સજે વિશ્વ જે અંદર જો પ્રચાર પ્રસાર થયો અને જે મનુષ્ય એમ કે જો સ્વીકારે તો મારું સ્વસ્થ રહી શકે તો એ 2014 ની અંદર જે પ્રસ્તાવ રખે મેં તો સજે સંયુક્ત રાષ્ટ્રને એમ કે પ્રસ્તુતિ કે માન્ય રખ્યા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાય જો નક્કી થયો તો 21 જૂન 2015 મે પહેલો યોગ દિવસ મનાય મેં શરૂઆત થઈ અને જયારે 21 જૂન જે ગાળ હતી તો 21 જૂન એ સાલ જો વર્ષ જો વન્ય નિયમો વધુને વધુ દિવસ હે એમજી આધ્યાત્મિક સાધના એ પણ બહુ જ એમનું મહત્વ હોય એટલે 21 જૂન નક્કી કર્યા અને 21 જૂન જે દિન સજો વિશ્વ એટલે દેશ ભેગા યોગ અભ્યાસ કેન્દ્ર એની શરૂઆત 21 જૂન 2015 માં થઈ 1977 2 જૂન અને ભારત સજે વિશ્વ જો પહેલો યોગ દિવસ દિલ્હી રાજપથ માટે આયોજન કર્યા અને 35,000 થી વધારે લોકો પહેલે જ 21 જૂન જે કાર્યક્રમ ને

0: અને મેં સ્વસ્થ રહું, નિરોગી રહું અને યોગ્ય કરી નિરોગી રહું, સમાજ કે સહયોગી બનું અને દેશ કે ઉપયોગી બનું એવી શુભકામના. જય હિન્દ.
1: શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिसे देश का बिजली बिल घटा है.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મી ગીતો. પ્રથમ સાંભળીએ સુમન કલ્યાણપુર અને સાક્ષી અનુસ્વર. ફિલ્મ છે કુંવરબાઈનું મામેરું.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ફિલ્મી ગીતો. પ્રસ્તુત છે સમાચાર હેડલાઇન્સ. આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનું 23મું હપ્તું જાહેર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતે બેંકો, સંપત્તિ પુનર્નિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠોને ગંભીર ચિંતા વ્યક્ત કરી. એનટીએ આવતીકાલે યોજાનારી નીટ પીયુસી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. ઉત્તર પ્રદેશ બ્રિક્સ દેશો સાથે વેપાર, ટેકનોલોજી અને રોકાણ જોડાણોનો વિસ્તાર વધારી રહ્યું છે. યમન નજીક બેટ ફોર્ટ શહેરની બે ટ્રેનો અથડાતા થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ્સ, ઉપલબ્ધ ટેકનોલોજીના વિકાસ અને પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાના રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પોલીસ અધિકારીઓ અને પોલીસ સેવાનો માટે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે સ્થાનિક પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. અમદાવાદમાં આજથી એશિયા અને ઓસેનિયા મેન્સ વોલીબોલનો પ્રારંભ થશે. દોહા ડાયમંડ લીગમાં સિઝનની પહેલી સ્પર્ધામાં ભારતના સ્ટાર્ટઅપ બોલર ફેકના નીરજ ચોપરા ચોથા સ્થાને રહ્યા. અને હવે પછીના સમાચાર આપ સાંજે 5:10 સાંભળી શકશો.

ઉજવણી અંતર્ગત નારાયણ સ્વામીના સોલે વિજય પ્રસ્તુત છે આપ સૌનો માનીતો કાર્યક્રમ મનોરંજન. પ્રથમ સાંભળીએ રફી સ્વરમાં વેગી રાઠવાનું આ ગીત.

0: હલો સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ના જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: કે બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે માનસૂન બ્રેક દરમિયાન દરિયે ના જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
0: એ બરાબર, માનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપણી દરિયાઈ સુરક્ષાની ખાતરી.

સંયુક્ત સુશા ભવાઈના સ્વર સાથે લોક સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. બરાબર 11 વાગ્યાથી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમો આપ સાંભળી શકશો.

0: અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી. જાપાનની મેરીટાઇમ પરંપરાના પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિમોન મારુ રીસાયકલ થવા માટે અલંગ પહોંચ્યું. એનટીએ આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતો, વ્યૂહાત્મક સ્વાયત્તતા અને બહુધ્રુવીયતાને ધ્યાનમાં રાખીને તમામ દેશો સાથેના સંબંધો મજબૂત કરવા જોઈએ. રાજ્યમાં 23મી જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરથી રાજ્યકક્ષાના શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવશે. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. ભાવનગરની નૈમિષારણ્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં વિજય મેળવ્યો. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાની ઉપસ્થિતિમાં 3.87 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું. સુરેન્દ્રનગરના ચુડા ગામે વાલપની ઘરખુશ સોસાયટીનું લોકાર્પણ. તેલ વિચરતા પરિવારોને મંત્રી ઋષિકેશ પટેલે ગૃહપ્રવેશ કરાવ્યો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શ્રીલંકાના કોલંબો શહેરને જોડતી ફિક્સ એર પ્રથમ સીધી ફ્લાઇટનો પ્રારંભ થયો. અને અમદાવાદમાં આજથી એશિયા અને ઓસેનિયા મેન્સ વોલીબોલનો પ્રારંભ થશે. હવે પછી બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, હમ કહે વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન.

0: નમસ્કાર, પ્રસ્તુત છે પીએમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઓડિશાના મયુરભંજ જિલ્લાના તેમના ગામ પહાડપુરમાં તેમનો 68મો જન્મદિવસ ઉજવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી. પશ્ચિમ બંગાળનો આજે રાજ્ય સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ પશ્ચિમ બંગાળવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાકચી હવે આગામી વાટાઘાટો સ્વિટઝરલેન્ડમાં કરશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ આવતીકાલે યોજાનારા નેટ યુજીની પુનઃપરીક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. ભાવનગરની નામશાળાની સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય તકવંડો ચેમ્પિયનશીપમાં વિજય મેળવ્યો. ડાંગ જિલ્લો સમગ્ર દેશમાં ટ્વીન ફીટ શૌચાલયમાં દેશમાં મોડલ બન્યો. યાત્રાધામ પાવાગઢમાં ટ્રાફિક નિયમન માટે આગામી 2 માસ સુધી રવિવારે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ. બાંદેલીમાં સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને 12મા યોગ દિવસની ઉજવણી કરાઈ. ભરૂચની હસોળ પોલીસે એગ્રીકલ્ચર વીજ લાઇનના વાયરની ચોરી કરતી ટોળકીના 12 લોકોની ધરપકડ કરી 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. તાપી એસઓજીએ વાલોડથી ગાંજા સાથે એક આરોપીને પકડી પાડ્યો અને ભરૂચના જેબી મોદી પાર્ક નજીકની ઝુંપડપટ્ટીમાં આગ લગતા 5 જેટલા ચોપડા બળી ગયા હોવાના અહેવાલ. હવે પછી બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આવતીકાલે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હવે સાંભળીશું એક ખાસ વાર્તાલાપ. આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ, જેનો અર્થ સ્વસ્થ અને સક્રિય વૃદ્ધત્વ માટે યોગ છે. યોગ એ ફક્ત શારીરિક કસરત નથી, પરંતુ સંતુલિત, સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાનો એક સર્વાંગી અભિગમ છે. યોગ દ્વારા આપણે ફક્ત આપણા શરીરને સ્વસ્થ રાખી શકતા નથી, પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતુલન પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. યોગ ગુરુ હરીશ શુક્લ આ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે, તો ચાલો તેમનો આ ખાસ વાર્તાલાપ સાંભળીએ.
2: નમસ્તે. આવતીકાલે રવિવાર તારીખ 21 જૂન 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આકાશવાણીના તમામ શ્રોતાઓને મારી હરીશ શુક્લની હાર્દિક શુભેચ્છાઓ. આજના ખાસ વાર્તાલાપમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની વાત કરીશું, જેનો વિષય યોગ ફોર એન્ટી એજિંગ, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ છે. યોગ એ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય જાળવવાનું સાધન નથી, પરંતુ ભારતનો એક પ્રાચીન વારસો છે જે જીવનને સંતુલિત, શિસ્તબદ્ધ અને સકારાત્મક દિશા પ્રદાન કરે છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ તણાવ, માનસિક અસંતુલન, જીવનશૈલી સંબંધિત રોગો અને વૃદ્ધત્વના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે યોગ એક સંપૂર્ણ ઉકેલ તરીકે ઉભરી આવ્યો છે. વર્ષ 2026 ભારત માટે બીજી એક ખાસ તક લાવે છે. આપણા લોકલાડીના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના શાસનમાં ગૌરવપૂર્ણ 12 વર્ષ

સ્થાન છે. વર્ષોથી ભારતે યોગને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ આપી છે અને તેને જન આંદોલનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય ભેટ છે જે સરહદો, ભાષાઓ અને ધર્મોના અવરોધોને પાર કરીને સમગ્ર વિશ્વને એક કરે છે. યોગનો શાબ્દિક અર્થ એક થવું છે. તે શરીરને મન સાથે, મનને આત્મા સાથે અને વ્યક્તિને પ્રકૃતિ સાથે જોડે છે. મહર્ષિ પતંજલિ યોગને માત્ર શારીરિક કસરત જ નહીં પણ જીવન જીવવાની કળા માનતા હતા. આજના ઝડપી ગતિશીલ જીવનમાં જ્યાં લોકો પાસે પોતાના માટે ઓછો સમય છે ત્યાં હાઈ બ્લડ પ્રેશર કે ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ કે મધુમેહ, સ્થૂળતા, ચિંતા, અનિદ્રા અને હતાશા જેવી સમસ્યા ઝડપથી વધી રહી છે. આવા સમયમાં યોગ માત્ર રોગ અટકાવવાનું સાધન નથી પણ સ્વસ્થ અને સંતુલિત જીવનનો માર્ગ પણ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતના પ્રસ્તાવને વૈશ્વિક સમુદાય તરફથી અભૂતપૂર્વ સમર્થન મળ્યું હતું, જેમાં કુલ 177 દેશોએ રેકોર્ડ સમયમાં તેનું સમર્થન કર્યું હતું. પરિણામ સ્વરૂપે 11 ડિસેમ્બર 2014 રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. 21 જૂનનું વિશેષ મહત્વ છે. આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે અને ભારતીય પરંપરામાં તે ઉર્જા, સંતુલન અને ચેતના સાથે સંકળાયેલો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015માં પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો. નવી દિલ્હીના રાજપથ પર હજારો લોકોએ એક સાથે યોગનો અભ્યાસ કર્યો હતો, જ્યાં તે વિશ્વ રેકોર્ડ બન્યો હતો. તે દિવસે વિશ્વને સમજાયું કે યોગ ફક્ત એક ભારતીય પરંપરા નથી પણ સમગ્ર માનવ જાતના સ્વાસ્થ્ય અને સુખાકારીનું સાધન પણ બની શકે છે. ધીમે ધીમે યોગ દિવસ એક વૈશ્વિક ચળવળમાં પરિવર્તિત થયો. લાખો લોકોએ જ્યારે ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર, પેરિસના એફિલ ટાવર, લંડન, દુબઈ, સિડની, ટોક્યો અને વિશ્વના ઘણા દેશોમાં એક સાથે યોગનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જો આપણે છેલ્લા 12 વર્ષોનો વિચાર કરીએ તો એવું કહેવું અતિશયોક્તિ નહીં હોય કે ભારતે યોગને એક નવી આંતરરાષ્ટ્રીય ઓળખ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મહર્ષિ પતંજલિએ ખૂબ જ સરળ ભાષામાં યોગના 8 અંગોને પતંજલિ યોગ સૂત્રમાં વર્ણન કર્યું છે. પહેલો અંગ યમ કે સંયમ કે નૈતિક નિયમો, આ પ્રથમ તબક્કો છે જેનો અર્થ નૈતિક શિસ્ત છે. અહિંસા, સત્ય, અસ્તે એટલે કે ચોરી ના કરવી, બ્રહ્મચાર્ય અને અપરિગ્રહ એટલે સંગ્રહ ના કરવો નો સમાવેશ થાય છે. બીજો અંગ નિયમ એટલે કે વ્યક્તિગત શિસ્ત જે આંતરિક શુદ્ધિ માટે છે. સ્વચ્છ ખાસ કરીને શરીર અને મનની સ્વચ્છતા, સંતોષ, તપ, સ્વાધ્યાય કે સ્વ અધ્યયન અને ઈશ્વર પરિધાન, ઈશ્વર પ્રત્યે સમર્પણ આવે છે. ત્રીજું અંગ આસન, શારીરિક મુદ્રા કે સ્થિતિ. આ સ્થિતિમાં આ શારીરિક તૈયારીનો તબક્કો છે જેમાં શરીરને સ્વસ્થ અને સુગમ બનાવવા માટે શારીરિક મુદ્રાઓનો અભ્યાસ કરવામાં આવે છે જેથી લાંબા સમય સુધી સ્થિર અને સુખપૂર્વક સ્થિતિમાં આરામદાયક રીતે બેસી શકાય. ચોથું અંગ પ્રાણાયામ કે શ્વાસ સુધો શ્વાસ પર નિયંત્રણ. શ્વસન ગતિને સ્થિર અને નિયંત્રિત કરવાની પ્રક્રિયા છે. આનાથી શ્વસન તંત્ર આરામ પામે છે અને મન શાંત થાય છે. પાંચમો અંક પ્રત્યાહાર કે ઇન્દ્રિયોનું નિયંત્રણ. આ
ના બધા વિષયો, વસ્તુઓ અને વાતાવરણ પરથી ઇન્દ્રિયોનું ધ્યાન પાછું ખેંચીને અંદર તરફ વાળવામાં આવે છે. છઠ્ઠું અંગ ધારણા કે એકાગ્રતા. આ એક માનસિક તબક્કાની શરૂઆત છે અને મનને કોઈ એક જ બાહ્ય કે આંતરિક વસ્તુ પર લાંબા સમય સુધી કેન્દ્રિત કરવામાં આવે છે. દાખલા તરીકે નાકની ટોચ પર મનને સ્થિર કરવું. સાતમું અંગ ધ્યાન કે અખંડ ચિંતન. ધ્યાન એ અહંકાર કે ઈગોની ભાવનાથી પર થઈને જે વસ્તુ કે ઈશ્વર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેના પર અખંડ અને અવિરત એકાગ્રતા સાધવી તે છે. આઠમું અને છેલ્લું અંગ સમાધિ, અંતિમ સ્થિતિ કે મુક્તિ, જેમાં ધ્યાતા એટલે કે ધ્યાન કરનાર, ધ્યાન અને ધ્યેય મતલબ જેના પર ધ્યાન કરવામાં આવે છે, ત્રણેય એક થઈ જાય છે. આ અવસ્થા જન્મ અને મરણના ચક્રમાંથી મુક્તિ, મોક્ષ મેળવવા માટેની પૂર્વ શરત છે. આજની યુવા પેઢી જે પોતાની જાતને ઝેન ઝી તરીકે દર્શાવે છે તેમને ખાસ જણાવવાનું કે વખતો વખત અને સમય અંતરે ચલચિત્રના અદાકારોએ પણ યોગનો પ્રચાર કરેલ છે. 1970ના દશકમાં ફિલ્મ અભિનેતા કબીર બેદીનો શીર્ષાસન કરતો ફોટો ખૂબ જ પ્રચલિત થયો હતો. 1980ના દશકમાં લોકસભા સદસ્ય અને ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીએ તેમની એક ફિલ્મના એક ગીતમાં નૃત્ય સાથે આસન કરતો વિડીયો છેલ્લા 2-3 વર્ષથી યોગ દિવસ નિમિત્તે ખૂબ જ વાયરલ પ્રચલિત થયેલ છે. સદીના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા ફિલ્મ કુલીના એક સીનમાં વિડીયો એટલે કે આકાશવાણી સાંભળતા અમૃત બનાવે છે અને ત્યારે પોતે યોગાભ્યાસ કરે છે. દર્શકોએ આ સીનમાં પણ ખૂબ જ વખાણ કર્યા હતા. ત્યારબાદ 1990ના દશકના અંતમાં મિસ વર્લ્ડ રહી ચૂકેલ અભિનેત્રી ઐશ્વર્યા રાય દ્વારા ફિલ્મ ટાઈમમાં દર્શાવેલા આસનોનો પણ દર્શકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. ત્યારબાદ 2000ના દશકમાં ફિલ્મ અભિનેત્રી કરીના કપૂરે એક ફિલ્મ પસંદ માટે ઝીરો ફિગર કરવા માટે 108 સૂર્ય નમસ્કારનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે ઝીરો ફિગર અને સૂર્ય નમસ્કાર બંને ખૂબ જ પ્રચલિત થયા હતા. 2010ના દશકમાં ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ દ્વારા પૂર્ણ ભુજંગાસનનો ફોટો ખૂબ જ પ્રચલિત થયો હતો. અને હાલમાં 2026માં ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી દ્વારા બનાવેલ યોગની રીલ્સ ખૂબ જ વાયરલ અથવા પ્રચલિત થઈ રહી છે અને તેને લાખો લોકો જોઈ ચૂક્યા છે. ગત તારીખ 4-8 જૂન 2024 સુધી અમદાવાદ સ્થિત એકા એરિનામાં પહેલી વિશ્વ યોગ ચેમ્પિયનશીપ યોજાઈ હતી. સ્પર્ધાનું ઉદઘાટન ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ રીતે કરી. કુલ 79 દેશોના 522 ખેલાડીઓને યોગ માટે પ્રોત્સાહન આપી તેમને અભિનંદન પાઠવ્યા હતા. યોગની આ સ્પર્ધામાં ભારતે પોતાનું એક ધાર્યું વર્ચસ્વ દર્શાવતા 102 સ્વર્ણ પદક, 9 ચાંદી અને 3 કાંસ્ય પદક સહિત કુલ 114 પદક પ્રાપ્ત કર્યા હતા. યોગની આ સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત કરવા ઉપરાંત એક મહત્વપૂર્ણ વાત સામે આવી કે હવે યોગની ક્રાંતિ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે. આવી સ્થિતિમાં જ્યારે યોગને મુખ્ય રૂપે વેલનેસ સેન્ટર તેમજ ફિટનેસ સ્ટુડિયો સુધી મર્યાદિત સમજવામાં આવતું હતું, ત્યાં ઓમાન, જોર્ડન, ઈરાન તેમજ સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોએ પહેલી વિશ્વ યોગ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ એ વાતને સંકેત આપ્યો કે યોગ હવે એક પ્રતિસ્પર્ધી રમતના રૂપમાં પોતાની એક અલગ ઓળખ પ્રાપ્ત કરી રહ્યો છે. અખાતી દેશ ઓમાનના અધ્યક્ષ અનુસાર તેમણે આ સ્પર્ધામાં કુલ 21 પદક જીતી અને એક ઐતિહાસિક ઉપલબ્ધિ પ્રાપ્ત કરેલ છે. ઓમાન, જોર્ડન સહિત ઘણા બધા ખાડી દેશોમાં હવે લોકો યોગને એક જીવનશૈલી તરીકે સ્વીકાર કરી રહ્યા છે.
જોર્ડન દેશના કાંસ્ય પદક વિજેતા માયા આરસ્થર પ્રમાણે યોગ ફક્ત હવે લચક એટલે ફ્લેક્સિબિલિટી તેમજ શારીરિક મુદ્દાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સ્વમૂલ્યાંકન તેમજ સંતુલન અને આંતરિક શક્તિનું પણ એક માધ્યમ છે અને યોગ વિભિન્ન સંસ્કૃતિના લોકોને એક સૂત્રમાં બાંધવાની ક્ષમતા રાખે છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સદીના મહાન ખેલાડી અને ભારત રત્નથી સન્માનિત સચિન તેંડુલકરને જ્યારે વર્ષ 1999માં પીઠના દુખાવાની સારવાર માટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે દ્વારા સચિનને પહેલીવાર પદ્મ વિભૂષણ યોગાચાર્ય BKS અયંગરનો પરિચય કરાવવામાં આવ્યો હતો, સચિને અયંગરના યોગ સેન્ટરમાં એક અઠવાડિયું વિતાવ્યું હતું અને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન કોર મજબૂત રાખવા માટે આસનોને શ્રેય આપ્યો હતો. ત્યારબાદ પણ વર્ષ 2009માં સચિન તેંડુલકરને જયારે પગની ઈજા થઈ ત્યારે લંડનના ડોક્ટરોએ પગને સર્જરીની સલાહ આપી, ત્યારે સચિને તેના બદલે યોગાચાર્ય અયંગરની સલાહ લીધી. અયંગર દ્વારા સૂચવેલા આસનો કર્યા પછી સચિન એટલો સ્વસ્થ થઈ ગયો કે હવે તેને સર્જરીની જરૂર નથી પડી. સિને અભિનેત્રી અનુ અગ્રવાલ વર્ષ 1989માં મ્યુઝિકલ બ્લોકબસ્ટર ફિલ્મ આશિકીથી રાતોરાત બોલિવૂડમાં સ્ટાર બની ગયેલ અને ત્યારબાદ તેમની ઘણી માંગ વધી ગઈ હતી. 1997માં તેઓ બિહાર સ્કૂલ ઓફ યોગમાં જોડાયા અને ત્યાં એક કર્મયોગી તરીકે રહ્યા. 1999માં મુંબઈ પરત ફરતી વખતે તેમને એક ગંભીર કાર અકસ્માત થયો હતો. તેઓ 29 દિવસ સુધી કોમામાં રહ્યા હતા, જેના કારણે તેમને ભૂતકાળના જીવનની કોઈ વાત યાદ રહી ન હતી. ત્યારબાદ સન 2001માં તેઓ સાધ્વી એટલે કે મોંક બન્યા. તેમણે પોતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મજબૂત અનુભવો, આત્મવિશ્વાસ અને શ્રેષ્ઠતાની પ્રચંડ ભાવના સાથે માનવ જાત વચ્ચે ચાલવું એ બિલકુલ ખોટું નથી. શારીરિક દ્રષ્ટિએ મજબૂત હોવાની શ્રેષ્ઠતા માનવ જાતના લાંબા ઇતિહાસમાં લોક સાહિત્ય, ગીતો અને કવિતાઓમાં સશક્ત મહિલાઓને આપવામાં આવેલા સન્માનમાંથી સાબિત થાય છે. અનુ અગ્રવાલ હાલ મુંબઈમાં રહે છે અને પોતે પ્રેરણાદાયી ટેડ સ્પીકર છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય, પર્યાવરણીય સુખાકારી, તણાવ મુક્તિ અને આજના પડકારજનક સમયમાં આનંદ શોધવા માટે અનુ અગ્રવાલ ફાઉન્ડેશન દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને યોગ અંગે લોકોને પ્રેરણા આપે છે. પરંતુ અહીં સમજવા જેવી એક મહત્વપૂર્ણ વાત એ છે કે યોગ ફક્ત વૃદ્ધાવસ્થામાં અપનાવવાની વસ્તુ નથી. જો કોઈ વ્યક્તિ નાનપણથી જ યોગને પોતાની દિનચર્યાનો ભાગ બનાવે છે તો વૃદ્ધાવસ્થામાં ઘણી બીમારીઓથી બચી શકાય છે. આપણી પાસે કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે ઇલાજ કરતા નિવારણ સારું છે. યોગ આ સિદ્ધાંત પર આધારિત છે. યોગ આપણને બીમારી આવે તે પહેલા જ સાવધ રહેવાનું શીખવે છે, તે પછી નહીં. આજની યુવા પેઢી મોડે સુધી જાગવું, અસંતુલિત ભોજન ખાવું, તણાવપૂર્ણ જીવન અને ડિજિટલ ઉપકરણો પર વધુ પડતી નિર્ભરતા જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે. આ તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં યોગ ફક્ત વૃદ્ધો માટે જ નહીં પરંતુ યુવાનો અને બાળકો માટે પણ જરૂરી છે. જો બાળકો શાળામાં જ યોગ શીખે છે તો તે તેમની એકાગ્રતા, શિસ્ત અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. આ જ કારણ છે કે તાજેતરના વર્ષોમાં શાળાઓ અને યુનિવર્સિટીઓમાં યોગ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આજે આપણે એવા

શીખવે છે. આ જ કારણ છે કે આજે વિશ્વભરના ઘણા દેશોમાં ડોક્ટરોના નિયમને પૂરક સ્વાસ્થ્ય પ્રથા તરીકે સ્વીકારી રહ્યા છે. આજે યોગ ભારતની ચરમ શક્તિનું એક મજબૂત માધ્યમ બની ગયું છે. એક સમય હતો જ્યારે ભારતને ફક્ત એક આધ્યાત્મિક દેશ તરીકે જાણતું હતું, પરંતુ આજે ભારતની વૈજ્ઞાનિક વિચારસરણી, ડિજિટલ પ્રગતિ અને સાંસ્કૃતિક શક્તિ સાથે યોગ પણ તેની વૈશ્વિક ઓળખ બની ગયું છે. જ્યારે ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં હજારો લોકો યોગ કરે છે, જ્યારે લોકો એફિલ ટાવરની સામે સૂર્ય નમસ્કાર કરે છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ સત્રો યોજાય છે, આ ફક્ત યોગનો પ્રચાર નથી પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિની શ્રદ્ધાંજલિ પણ છે. મોદી સરકારના છેલ્લા 12 વર્ષોમાં વિશ્વ મંચ પર ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં યોગને એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. વિદેશમાં ભારતીય દૂતાવાસો દ્વારા યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખો લોકો યોગ પ્રશિક્ષકો દ્વારા જોડાયા હતા. એમ કહેવું વ્યાજબી રહેશે કે યોગે વિશ્વને સંદેશ આપ્યો કે આધુનિક જીવનની સમસ્યાઓનો ઉકેલ ફક્ત દવાઓમાં જ નહીં પણ જીવનશૈલીમાં પરિવર્તનમાં પણ રહેલો છે. આજે પરિવારોમાં વાતચીત ઘટી રહી છે. દરેક વ્યક્તિ મોબાઈલ ફોન અને ડિજિટલ દુનિયામાં વ્યસ્ત હોય તેવું લાગે છે. જો પરિવારના સભ્યો દરરોજ થોડા સમય સાથે યોગ કરવા વિતાવે છે તો તે માત્ર સ્વાસ્થ્યમાં સુધારો કરશે નહીં પરંતુ સંબંધોને પણ મજબૂત બનાવશે. કોવિડ રોગચાળા દરમિયાન ઘણા પરિવારોએ ઘરે સાથે યોગ કરવાનું શરૂ કર્યું. આનાથી એવી સમજણ થઈ કે યોગ ફક્ત વ્યક્તિગત જ નહીં પણ સામૂહિક સ્વાસ્થ્ય માટે પણ એક સાધન બની શકે છે. યોગની એક સૌથી મોટી શક્તિ એ છે કે તેને કોઈ મોંઘા સાધનો કે વ્યાપક સંસાધનોની જરૂર નથી. શાંત અને એકાંત સ્થળ, થોડી ઈચ્છા શક્તિ અને નિયમિત અભ્યાસ બસ એટલું જ જરૂરી છે. આ જ કારણ છે કે ગામડાઓથી લઈને મહાનગરો સુધી, ગરીબોથી લઈને ધનિકો સુધી દરેક વ્યક્તિ યોગને અપનાવી શકે છે. આજે ઘણા ઉદ્યાનો, જાહેર સ્થળો અને સમુદાય કેન્દ્રોમાં સવારના યોગ જૂથો જોવા મળે છે. આ સકારાત્મક સામાજિક પરિવર્તનની નિશાની છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ફક્ત ઉજવણી ના બને તે સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. જો આપણે ફક્ત 21 જૂને યોગ કરીએ અને બાકીના વર્ષ માટે તેને ભૂલી જઈએ તો તેનો હેતુ અધૂરો રહેશે. યોગ દૈનિક જીવનનો એક ભાગ બનવો જોઈએ. ભલે ફક્ત 20-30 માટે યોગ નિયમિત રૂપે સમર્પિત કરવામાં આવે તો તેની અસરો આપણા શરીર, મન અને વર્તનમાં સ્પષ્ટપણે દેખાય છે. આ સમયની જરૂરિયાત છે, ખાસ કરીને વૃદ્ધો માટે. સ્વસ્થ વૃદ્ધત્વ ફક્ત દીર્ઘાયુષ્ય વિશે નથી પરંતુ સક્રિય, પ્રતિષ્ઠિત અને આત્મનિર્ભર જીવન વિશે છે. અંતમાં એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ફક્ત એક ઘટના નથી પરંતુ સ્વસ્થ, સંતુલિત અને સકારાત્મક જીવનનો સંદેશ છે. આ વર્ષની થીમ યોગ ફોર એન્ટી એજિંગ, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ, આપણને યાદ અપાવે છે કે વૃદ્ધત્વ એ બોજ નથી પરંતુ જીવનનો એક તબક્કો છે જેને સ્વસ્થ, સક્રિય અને આનંદદાયક બનાવી શકાય છે. છેલ્લા 12 વર્ષોમાં યોગને વૈશ્વિક સ્તરે લાવવામાં ભારતના પ્રયાસોએ સાબિત કર્યું છે કે આપણી પ્રાચીન પરંપરાઓ હજુ પણ આધુનિક વિશ્વને માર્ગદર્શન આપવાની ક્ષમતા ધરાવે છે. આ યોગ દિવસે ચાલો આપણે બધા યોગને ફક્ત એક દિવસીય ઘટના નહીં પરંતુ આપણા જીવનનો નિયમિત ભાગ બનાવવાનો સંકલ્પ કરીએ.

सांगण्याचा आंतरराष्ट्रीय युवक दिवस निमित्त हरीश શુક્લનો વાર્તાલાપ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: शादी में मटेरियल कार्यक्रम सहर चिंता नहीं कर
1: फीस तो जो
2: सुहाई चे
1: सुधर
3: फीस में टेंशन
1: जहाँ ना बैंक अकाउंट का
3: खाद
1: तो रस्ते क्लियर बैंक की जरूरत जटी स्टूडेंट एजुकेशन लोन इजीली मर से जिमा 4 लाख से भी नो कलेक्शन
4: देखा छे
1: बिकाई और दिया करे छे
3: तेरे योग्य शुरुआत को बनो फाइनेंशियली स्मार्ट।
0: नमस्ते मेरा नया श्रोता मित्रों, तो चलो आज ना सही कार्यक्रम में शुरुआत करिए। हम निशानी जी एक वार्ता थी, थोड़ा समय पहला ने बात छे। एक राजा हतो जिन्ना दरबार में दुनिया भर में थी कलाकारों पोतानी अद्भुत कलाओं लाई नहीं आता। एक दिवस एक विदेशी कलाकार दरबार में आयो, तेरे पास आबेहूब देखाती त्रण सुंदर सोनेरी मूर्तियों हती। દેખાવમાં વજનમાં અને ચમકમાં ત્રણેય મૂર્તિઓ બિલકુલ એક સરખી હતી। કલાકારે રાજા સામે પડકાર મૂક્યો, મહારાજ આ ત્રણેય મૂર્તિઓ સોનાની છે અને સરખી દેખાય છે, પણ આ ત્રણેયની કિંમત અલગ અલગ છે। જો તમારા દરબારમાં કોઈ બુદ્ધિમાન વ્યક્તિ હોય તો તે આ ત્રણેય વચ્ચેનો તફાવત અને તેની પાછળનું રહસ્ય મને સમજાવે। રાજાએ પોતાને સૌથી ચતુર પ્રધાનને આ કામ સોંપ્યું। પ્રધાને ત્રણેય મૂર્તિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને ત્યારે તેને ધ્યાનમાં આવ્યું કે ત્રણેય મૂર્તિઓના કાનમાં એક નાનકડું કાળું હતું। પ્રધાને એક પાતળો સોનાનો તાર લીધો અને પ્રયોગ શરૂ કર્યો। જ્યારે પ્રધાને પહેલી મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો એ તાર બીજા કાનમાંથી બહાર નીકળી ગયો। પછી પ્રધાને બીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો એ તાર તેના મોઢામાંથી બહાર નીકળ્યો। અને જ્યારે પ્રધાને ત્રીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો ત્યારે એ તાર ક્યાંય બહાર ન નીકળ્યો, પણ તેના હૃદયમાં સમાઈ ગયો। તો મિત્રો, તમે સમજી ગયા કે આ વાર્તા મેં આજે શા માટે કહી? અને જો ન સમજ્યા હો તો હું વાર્તાનું મર્મ તમને સમજાવું, એથી તમે ચોક્કસ સમજી જશો કે આ વાર્તા મેં કયા ઉપલક્ષમાં કહી છે। પ્રધાને હસીને રાજાને કહ્યું કે મહારાજ, પહેલી મૂર્તિ એવા લોકોની છે જે એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી કાઢી નાખે છે, એની કિંમત સૌથી ઓછી છે। બીજી મૂર્તિ એવા લોકોની છે જે કંઈક સાંભળે એટલે તરત જ વિચાર્યા વગર બોલી દે છે, પણ આ ત્રીજી મૂર્તિ શ્રેષ્ઠ છે અને સૌથી વધુ કિંમતી છે, જે બધું જ સાંભળે છે, સમજે છે અને તેને પોતાની ભીતર ઉતારે છે અને તેને પોતાના આત્માને સમાવી લે છે। બસ દોસ્તો, આ ત્રીજી મૂર્તિ જેવું બનવાનું કામ અને નામ એ જ યોગ। યોગ એટલે માત્ર શરીર

हूँ राहु के आसनो करवा एटलुं ज नहीं पण बहारनी दौड़धाम घोंघाट अने विचारों ने रोकीने पोताना श्वास द्वारा पोताना मन द्वारा भीतर उतरवो अने पोताना आत्मा साथे जोड़ावो। श्रोता मित्रों, आवतीकाले आवनारा आंतरराष्ट्रीय योग दिवसनी आप सौने खूब खूब शुभेच्छाओ। જ્યારે આપણું મન, શરીર અને શ્વાસ એક લયમાં આવી જાય છે ત્યારે જીવન સંગીતમય બની જાય છે। આ વાત પર મિત્રો સાંભળીએ એક સંગીતમય પ્રાર્થના।

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સકળ વિશ્વનું શુભ થાય તેવી પ્રાર્થના સાથે ચલો આજે આપણે પોતાને જ વચન આપીએ કે રોજ થોડો સમય આપણે જાતને આપીશું, થોડાક અંતર્મુખી બનીશું, જીવનને સ્વસ્થ બનાવીશું. દોસ્તો, યોગ એ આપણી ધરોહર છે જે આપણને જીવતા શીખવાડે છે અને યોગનો સંદર્ભ આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માત્ર યુદ્ધના મેદાન પર લડવાની પ્રેરણા જ નથી આપી, પરંતુ જીવનના યુદ્ધમાં મનની સ્થિરતા કેવી રીતે જાળવવી તેનો શ્રેષ્ઠ ઉપદેશ પણ આપ્યો છે. ગીતાના 6 અધ્યાયમાં યોગનું સાચું મહત્વ સમજાવતો એક પ્રસંગ આવે છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે શ્રી કૃષ્ણ અર્જુનને મન શાંત રાખવાની અને ધ્યાન ધરવાની વાતો કરી રહ્યા હતા ત્યારે અર્જુન મૂંઝાઈ જાય છે અને એક સામાન્ય માણસની જેમ ભગવાનને ખૂબ જ પ્રાયોગિક સવાલ પૂછે છે. હે કૃષ્ણ, આ મન તો ખૂબ ચંચળ છે, બળવાન અને જિદ્દી છે, જેમ હવાને પકડવી અશક્ય છે તેમાં મનને કાબુમાં કરવો મને અશક્ય લાગે છે. શ્રી કૃષ્ણ ત્યારે અર્જુનને માર્મિક જવાબ આપે છે. તેઓ હસીને કહે છે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. એટલે કે હે મહાબાહો અર્જુન, તારી વાત 100% સાચી છે. આ મન ખૂબ ચંચળ છે અને તેને કાબુમાં કરવું મુશ્કેલ છે, પરંતુ અભ્યાસ એટલે કે વારંવારનો પ્રયત્ન અને વૈરાગ્ય દ્વારા મનને ચોક્કસ વશ કરી શકાય છે. ગીતાના 6 અધ્યાયનો 18મો શ્લોક યોગનું મહત્વ સમજાવે છે. યદ

0: જેનો અર્થ છે જ્યારે યોગના અભ્યાસ દ્વારા મનુષ્યનું અત્યંત વશમાં રહેલું મન બધી બાજુઓથી ભટકવાનું બંધ કરીને માત્ર આત્મામાં જ સ્થિર થાય છે અને જ્યારે તે તમામ પ્રકારના લૌકિક ભોગો અને વાસનાઓથી મુક્ત થઈ જાય છે ત્યારે તે યોગીને સાચો યોગી કહેવામાં આવે છે. મિત્રો, આવતીકાલે સવારે આખું વિશ્વ ઓમકારના નાદ સાથે એક થવાનું છે, તો તમારી તૈયારીઓ કેવી છે? કપડાં રેડી રાખ્યા કે નહીં? તમારી યોગામાં એક ક્યાંક અબાટમાં ધૂળ તો નથી ખાતી ને? આ બધી જ વાતો કરીશું. તે પહેલા સાંભળીએ યોગાચાર્ય રાજેશ બારોટનો આ વાર્તાલાપ, જેનું શીર્ષક છે યોગનું શિક્ષણ, આજના યોગની જરૂરિયાત.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, યોગનું શિક્ષણ આજના યુગની જરૂરિયાત. આજના આધુનિક યુગમાં માનવીનું જીવન ખૂબ ઝડપી અને વ્યસ્ત બની ગયું છે. ભૌતિકતા તરફ આંધળી ગાંઠ મૂકી રહેલા જગતમાં આજે સૌ કોઈ માનસિક તાણ અથવા સ્ટ્રેસફુલ લાઈફમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રદોષિત ખાનપાન અને આહાર વિહારની અનિયમિતતાથી આજનો માનવી અનેક રોગો તરફ ધકેલાઈ ગયો છે. તેના કારણે દવાની દુકાનો અને દવાખાના વધતા જાય છે. જેવો જુઓ ત્યાં જાય છે ઉતાવળ, દવાદાળ, વ્યગ્રતા, તણાવ અને ચિંતા. શાળા મહાશાળાઓમાં, ઘરમાં, ઓફિસમાં, રાજ્યમાં, દેશની વચ્ચે બધે જ આધુનિક માનવી વધુ વિચારગ્રસ્ત અને તણાવગ્રસ્ત જણાય છે. આમ આધુનિક સમયમાં સૌને મૂંઝવતો આ એક જટિલ પ્રશ્ન છે, સ્વસ્થ જીવન કેમ અને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? અનેકવિધ મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ યોગમાં રહેલું છે. વિવિધ સમસ્યાઓનું સમાધાન તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય યોગ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. યોગનું શિક્ષણ આજના યોગની જરૂરિયાત છે. જેમ શિક્ષણ જીવનલક્ષી છે, તેમ યોગ પણ જીવનલક્ષી હોવો જોઈએ. યોગ એ પરીક્ષાલક્ષી નહીં, પરંતુ જીવનલક્ષી બનાવો એ મુખ્ય હેતુ છે. ભારતીય યોગ પદ્ધતિને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક માન્યતા મળી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા પણ તંદુરસ્ત અને આરોગ્યની મહત્વપૂર્ણ કડી તરીકે યોગ, આસન અને મેડિટેશનના પ્રશિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય છે. તેથી તેને દર વર્ષે 21 જૂને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે, જેને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા માન્યતા મળેલ છે. મેડિટેશન દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને વિવિધ આસનો દ્વારા શારીરિક સ્વાસ્થ્ય મેળવી શકાય છે. બિનજરૂરી ચિંતાઓ તેમજ કાલ્પનિક ભયથી મનુષ્ય ઘેરાયેલો છે. તેને કારણે શરીરમાં અનેક રોગો નિર્મિત થાય છે, જેમ કે રાત્રે ઊંઘ ન આવી, સમયસર ભૂખ ન લાગવી, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક વગેરે મનોદૈહિક બીમારીઓ જોવા મળે છે. જ્યારે જુઓ ત્યાં સ્ટ્રેસ, ટેન્શન, ઉતાવળ, વ્યગ્રતા

0: હરી એન્ડ વરી શારીરિક અને માનસિક સંતુલન ખોરવાઈ જવાથી મૂળ દૈહિક રોગો વધતા જાય છે. આજના સમયમાં ઉત્તમ સ્વાસ્થ્ય માટે ધ્યાન, મેડિટેશન, યોગ એ શ્રેષ્ઠ ઉપાય છે. આધુનિક સમયમાં વિકસતા શહેરોમાં અને વિદેશોમાં લોકોની જીવનશૈલી ખૂબ ઝડપી અને તણાવગ્રસ્ત છે, જેથી વિકસિત શહેરોમાં લોકો અને વિદેશોમાં દિન પ્રતિદિન યોગની માંગ વધી રહી છે. વિશ્વમાં આજે ઘણા બધા લોકો યોગ અને મેડિટેશન તરફ પ્રેરિત થયા છે. આજે અમેરિકા, રશિયા અને બ્રિટન જેવા પ્રગતિશીલ દેશના લોકોને રાત્રે ઊંઘ માટે ગોળીઓ લેવી પડે છે, કારણ કે તેમનું જીવન વ્યસ્ત અને ચિંતાગ્રસ્ત છે. તેના કારણે આધુનિક સમયમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ઉચ્ચ શિક્ષિત વર્ગમાં પણ આત્મહત્યા, સુસાઇડની ઘટનાઓ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તેઓએ યોગ અને મેડિટેશનનો સહારો લીધો છે, જેમ તેમને અદભુત પરિણામ પણ મળ્યું છે. શાળા મહાશાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે માર્ચ એપ્રિલ એ પરીક્ષાનો સમય છે, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ સૌએ એક સ્વસ્થ વાતાવરણ ઉભો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થીઓ પર થતા માનસિક દબાણને લીધે નકારાત્મક વિચારોના આવેગથી તેઓ કોઈ અવિચારી પગલું ન ભરે, પરીક્ષાના ભયને કારણે નાસીપાસ ન થાય, બીમાર ન પડે, તે માટે યોગ અને મેડિટેશન દ્વારા મન અને શરીર સ્વસ્થ રાખી તેની સમસ્યાઓનું નિરાકરણ કરી સચોટ માર્ગદર્શન અપાય તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને સારું પરિણામ લાવી શકે છે. મેડિટેશન એટલે ધ્યાન. ધ્યાન એટલે વર્તમાનમાં રહેવાની કળા. ન તો ભૂતકાળની સ્મૃતિઓમાં, ન ભવિષ્યની કલ્પનાઓમાં જીવું. ધ્યાન એ વર્તમાનમાં સમગ્રતાથી જીવવાની કુશળતા છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ભોજન કરતું હોય ત્યારે તેનું શરીર ટેબલ પર હોય અને મન ઓફિસમાં હોય. આને કારણે મન અને શરીર વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે, જેને કારણે વ્યક્તિ તણાવગ્રસ્ત બને છે અને જલ્દી થાકી જાય છે. તેને લીધે પ્રેઝન્ટ લિવિંગ રહેતું નથી. મેડિટેશનના અભાવને કારણે વિચારોના અનેક ટોળા ભેગા થાય છે. તેને લીધે મનમાં અંતઃકલહ, દ્વંદ્વ અને સંતાપ તેમજ બિનજરૂરી કોન્ફ્લિક્ટ, સંઘર્ષ ઊભા થાય છે. મેડિટેશન એ ચિત્તની ચિકિત્સા છે. મેડિટેશનની પ્રેક્ટિસ દ્વારા આપણે ચિત્તની ચિકિત્સા કરી શકીએ છીએ, જેથી મન એક ઉપયોગી ઉપકરણ બની જાય. ભગવાન બુદ્ધ કહેતા કે ધ્યાન એ બધી સમસ્યાઓનું સમાધાન છે. ધ્યાન એ શ્રેષ્ઠ ઔષધ છે. મેડિટેશન ઇઝ ધ બેસ્ટ મેડિસિન. રોજ ધીમા અને ઊંડા શ્વાસ લઈ તન મન સ્વસ્થ રાખી શકાય છે. આપણા સ્વાસ્થ્યની જાળવણીમાં મોખરાનું સ્થાન પ્રાણવાયુનું છે. શરીરના કોષોની શુદ્ધિ અને સ્વસ્થતાનો આધાર અસરકારક અને પદ્ધતિસરની શ્વસન ક્રિયામાં છે. માટે સંપૂર્ણ સ્વાસ્થ્યની ચાવી એટલે નિયમિત પ્રાણાયામ. મનની એકાગ્રતા વધારવા માટે ઊંડા અને લયબદ્ધ શ્વસનનો અભ્યાસ ખૂબ જરૂરી છે. આ સાદી અને સરળ ક્રિયા માટે જ્યારે તમે શ્વાસ લો ત્યારે પેટ ફૂલે અને શ્વાસ છોડો ત્યારે પેટ સંકોચાય. અનિચ્છનીય ગતિ પ્રાકૃતિક શ્વસન ઉપર વધુ ધ્યાન આપો. પ્રાકૃતિક શ્વસન ક્રિયાથી મન અને શરીર બંનેનું સ્વાસ્થ્ય સારું રહેશે. વહેલી સવારે અથવા સાંજે ખાલી પેટે વિવિધ આસનો અને મેડિટેશન દ્વારા શારીરિક અને માનસિક સંતુલન જાળવી શકાય છે, જે તમને પરીક્ષા દરમિયાન અને રોજિંદા જીવનમાં ખૂબ લાભપ્રદ છે. શરીર સ્થિર થાય એનું નામ આસન અને મન સ્થિર થાય તેનું નામ ધ્યાન. વિવિધ આસનો, પ્રાણાયામ કે મેડિટેશનના કારણે ઓક્સિજનનો ફ્લો અસરકારક રીતે કામ કરે છે. બ્રેઇનના કોષો વધુ તંદુરસ્ત બને છે. તમારું બ્રેઇન તમારા શરીરની 20% એનર્જીનો ઉપયોગ કરી લે છે અને તમારા બ્રેઇનને પાણી અને ખોરાક કરતા ઓક્સિજનની વધારે જરૂર છે. શરીર અને મન સંયુક્ત ઘટના છે, એટલા માટે આપણે આહારમાં ભોજનની બાબતમાં થોડુંક વિવેકપૂર્ણ હોવું જોઈએ. ભોજન કર્યા બાદ આળસ નહીં, સ્ફૂર્તિ આવી જોઈએ. ભોજન બાદ તરત પાણી ન પીવું જોઈએ. ભોજનના અડધા કલાક કે કલાક બાદ પાણી પીવું જોઈએ. ભોજનના બાદ વજ્રાસનમાં થોડીક વાર બેસવાથી આહારને પચવામાં ખૂબ સહયોગ મળે છે. અથવા થોડોક સમય ગાબા પરથી ઊંઘવાથી સૂર્યનાડી સક્રિય થાય છે, જે પાચન તંત્ર માટે ખૂબ લાભદાયક છે. આવો આપણે સૌ યોગ કરીએ. દવા વગર તાજા અને સ્વસ્થ રહી ઉત્તમ અને સ્વસ્થ જીવન પામીએ.
1: તો શ્રોતા મિત્રો, યોગનું શિક્ષણ આજના યુગની જરૂરિયાત. આ વિષય પર આપ વાર્તાલાપ સાંભળી રહ્યા હતા યોગાચાર્ય રાજેશ બારોટ પાસેથી. મિત્રો, યોગના આસનો અને પ્રાણાયામનો પૂરેપૂરો લાભ આપણને ત્યારે જ મળે છે જ્યારે આપણે તેને સાચી પદ્ધતિ અને નિયમો સાથે કરીએ. ખોટી રીતે કરાયેલો યોગ ક્યારેક ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે. તો યોગ શરૂ કરતા પહેલા અને યોગ પૂર્ણ કર્યા પછી કઈ કઈ સાવચેતીઓ રાખવી, આપણે તે વિશે થોડીક ટિપ્સ જોઈ લઈએ. યોગ શરૂ કરતા પહેલા સૌથી મહત્વનું, આપણું પેટ ખાલી હોવું જોઈએ. યોગ હંમેશા સવારે ખાલી પેટે જ કરવો શ્રેષ્ઠ છે. અને જો તમે સાંજે યોગ કરતા હો તો ભારે ભોજન લીધાના ઓછામાં ઓછા 3-4 કલાક પછી જ યોગના આસનો કરવા. યોગ શરૂ કરતા પહેલા ખૂબ બધું પાણી ન પીવું. જો જરૂર લાગે તો 1/2 ગ્લાસ નવ શેકું પાણી યોગ શરૂ કરવાના 15-20 મિનિટ પહેલા પી શકાય. યોગ કરતી વખતે એકદમ ટાઈટ કે અકળાવવાળા કપડાં ન પહેરો. હંમેશા સુતરાઉ અને હળવા ઢીલા કપડાં પહેરવા, જેથી શરીર સરળતાથી વળી શકે અને શરીરને અગવડતા ન પડે. જગ્યા શાંત, ખુલ્લી અને હવા ઉજાસવાળી હોય તો ખૂબ સારું. પંખાની સીધી હવા કે એસી ચાલુ રાખીને યોગ કરવાનું ટાળવું જોઈએ. જમીન પર સીધા આસન કરવાના બદલે સારી યોગ મેટ અથવા જાડી ચાદર અથવા શેતરંજી પાથરવી. અને મિત્રો, સીધા જ અઘરા આસનો શરૂ ન કરવા. પહેલા 5 મિનિટ શરીરના સાંધાઓને હળવા હલાવીને, જેને સૂક્ષ્મ વ્યાયામ કહેવાય છે, તે કરીને શરીરને તૈયાર કરવું. આ તો થઈ યોગ કર્યા પહેલા રાખવાની કાળજી. યોગ કર્યા પછી કઈ કઈ કાળજીઓ રાખવી? આસનો પૂરા કર્યા પછી સીધા જ ઉભા થઈને કામ પર ન લાગી જવું. અંતમાં 5-10 મિનિટ શવાસન અથવા મકરાસન કરીને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને સામાન્ય કરવું ખૂબ મહત્વનું છે. યોગ કર્યા પછી તરત જ ચા નાસ્તો કે ઠંડુ પાણી ન પીવું. યોગ દરમિયાન શરીરમાં એક આંતરિક ઉર્જા, આંતરિક ગરમી પેદા થાય છે, તેથી શરીરનું તાપમાન સામાન્ય થવા દેવું. ઓછામાં ઓછું 20-30 મિનિટ પછી જ કંઈક ખાવું અથવા પીવું. અને હા મિત્રો, યોગ કર્યા પછી તરત જ નહાવા પણ ન જવું. 20-30 મિનિટ પછી જ્યારે પરસેવો સુકાઈ જાય, શરીર ઠંડુ થાય, ત્યારે નવશિકા અથવા સામાન્ય પાણીથી સ્નાન કરવું. યોગ સત્ર પૂરું થયા પછી તરત જ બહુ ભારે વજન ઉચકવાનું કે અતિશય દોડધામવાળું કામ કરવાનું ટાળવું. યોગથી મળેલી માનસિક શાંતિને થોડો સમય અનુભવવા દેવી. અને જો મિત્રો તમને કમરનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર, હર્નિયા કે હૃદયની કોઈ તકલીફ હોય અથવા જે બહેનો ગર્ભવતી હોય તેમણે નિષ્ણાત યોગ ટ્રેનરની દેખરેખ હેઠળ અને ડોક્ટરની સલાહ લીધા પછી જ આસનો કરવા જોઈએ. પોતાની જાતના અઘરા આસનો અજમાવવા નહીં. અને સૌથી મહત્વનું, યોગ એ કોઈ એક દિવસની ઉજવણી નથી પણ રોજિંદી જીવનશૈલી છે. જ્યારે યોગ આપણી જીવનશૈલી બને છે ત્યારે જીવનમાં ખૂબ સુંદર બદલાવ આવે છે. મેટ ઉપર બેસીને અડધું પાણું કલાક યોગ કરવો અથવા પ્રાણાયામ કરવું એ યોગનો નાનકડો ભાગ છે. પણ જ્યારે તમે ઓફિસમાં, ટ્રાફિકમાં હો, ઘરમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે મગજનો પારો ગુમાવ્યા વગર શાંત રહીને નિર્ણય લો એ સાચો યોગ છે. પરિસ્થિતિ ગમે તેટલી ચિંતાજનક હોય પણ મનની અંદરનું બેલેન્સ ન ખોવા દેવું એ જ જીવન જીવવાની શૈલી છે. યોગિક જીવનશૈલી આપણને ખાવા પીવાની આદતોમાં સુધારો કરવાની પ્રેરણા આપે છે. ટેસ્ટ માટે ગમે તે જંક ફૂડ પેટમાં પધરાવી દેવાના બદલે શરીરને મંદિર સમજીને પૌષ્ટિક અને સાત્વિક આહાર લેવો એ પણ યોગનો જ એક ભાગ છે. સૌથી મહત્વનું, માઇન્ડફુલનેસ, સભાનતાપૂર્વક જીવવું. આજકાલ આપણું મન કાં તો ભૂતકાળની ચિંતામાં હોય અથવા તો ભવિષ્યના પ્લાનિંગમાં. યોગ આપણને ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ, અહીં અને અત્યારે જીવતા શીખવે છે. તમે જ્યારે જમો ત્યારે પૂરા સ્વાદ સાથે જમો, કોઈની સાથે વાત કરો ત્યારે પૂરા મનથી સાંભળો. આ વર્તમાનમાં જીવવાની કળા એટલે યોગ શૈલી. મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગમાંના યમ અને નિયમ જેવા અહિંસા, સત્ય, સંતોષ, અસ્તેય જેવા ગુણોની વાત થઈ છે તે આપણને સમાજ સાથે પ્રેમથી રહેતા શીખવે છે. જ્યારે આપણી અંદર શાંતિ હોય ત્યારે આપણા સંબંધોમાં આપોઆપ પ્રેમ અને સન્માન વધી જાય છે. તો મિત્રો, યોગની જીવનશૈલી બનાવવાથી તમારું આખું વ્યક્તિત્વ મજબૂત અને સુંદર બની જશે. જેમ આપણે રોજ બ્રશ કરવાનું નથી ભૂલતા, તેમજ રોજ થોડો સમય યોગ, પ્રાણાયામ, ધ્યાન માટે ફાળવીએ તો આખું જીવન ઉત્સવ બની જશે. અને આંતરરાષ્ટ્રીય યોગા ડે ની એક દિવસની ઉજવણી નહીં પણ આખું જીવન મહોત્સવ સમૂહ લાગશે. મિત્રો, આજે છે 20 જૂન, એટલે કે જેઠ સુદ છઠ, જે અરણ્ય ષષ્ઠી તરીકે ઉજવાય છે. અરણ્ય એટલે વન, જંગલ. આ દિવસ આપણને પ્રકૃતિને વધુ નજીક લાવે છે. આ દિવસે વનસ્પતિ, વૃક્ષો અને પ્રકૃતિના સ્ત્રોતોની પૂજા કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ આપવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં આપણે પ્રકૃતિને જ ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ અને આ તહેવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે. પૂર્વ ભારત અને ખાસ કરીને બંગાળમાં આ દિવસ જમાઈ ષષ્ઠી તરીકે ઉજવાય છે. આ દિવસે સાસુ પોતાના જમાઈને ઘરે આમંત્રિત કરે છે, તેમને પરંપરાગત વાનગીઓ જમાડે છે અને તેમના લાંબા આયુષ્ય માટે ષષ્ઠી માતાના આશીર્વાદ માંગે છે. આ પરંપરા ત્યાં પારિવારિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે. અને મિત્રો, આવતીકાલે એટલે કે 21 જૂને સૂર્ય ઉત્તરાયણમાંથી દક્ષિણાયણમાં પ્રવેશ કરશે. વિજ્ઞાનમાં આ દિવસને સમર સોલ્સ્ટિસ કહેવામાં આવે છે, જે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત હોય છે. મિત્રો, સૂર્યનું આ ખગોળીય ભ્રમણ અને યોગનું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સહયોગ તમારા સૌના જીવનમાં ખૂબ ખૂબ શાંતિ અને આનંદ લાવે તેવી શુભેચ્છાઓ સાથે તમારી સહિયાર રૂપાને રજા આપું. ફરી મળીશું નવી કોઈ વાર્તા, નવા કોઈ પ્રસંગ, નવા કોઈ દિવસની ઉજવણી સાથે. આવજો.

આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અંધાભાઈ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે સુગમ સંગીત કાર્યક્રમમાં સાંભળીએ સોનિક સુથારે ગાયેલી રમેશ પારેખની શબ્દરચના.

હરિગયેલી રમેશ પારેખની રચના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ઓડિશામાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આજે કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. વાયના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી. અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહાડપુર પહોંચ્યા. ઓડિશાના રાજ્યપાલ ડોક્ટર હરિબાબુ કંભમપતિ અને મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના 68મા જન્મદિવસની ઉજવણી માટે તેમના ગામ પહાડપુર પહોંચ્યા હતા. ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી સહિત સ્થાનિક રહેવાસીઓ દ્વારા રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમતી મુર્મુ પ્રધાનમંત્રી મોદી સાથે તેમના ગામની મુલાકાત કરશે. તેઓ પવિત્ર સંથાલી જહેરા અને હુ જહેરા ઉપવનોમાં પ્રાર્થના કરશે. ઉપરાંત તેઓ કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને પહાડપુર શાળાની મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ઓડિશા સરકારને 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાયરંગપુરમાં એક વિશાળ જાહેર સભામાં ઉપસ્થિત રહેશે. તેઓ ઉર્જા, માળખાગત સુવિધા, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને સિંચાઈ સહિત વિવિધ ક્ષેત્રોના 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે જાહેર સભામાં સંબોધન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આજે જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ સતત વંચિતોના હિત માટે કામ કર્યું છે અને રાષ્ટ્રની સેવામાં પોતાને સમર્પિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે હિંમત, સરળતા, નમ્રતા અને જાહેર સેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાથી ચિહ્નિત રાષ્ટ્રપતિની યાત્રા દેશભરના લોકોને પ્રેરણા આપે છે. શ્રી મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુને રાષ્ટ્રની સેવામાં લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. પશ્ચિમ બંગાળની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે, જે અંતર્ગત દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેઓ પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ડિજિટલ કૃષિ મિશન હેઠળ કૃષિ સ્ટેક અને પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના સહિત મુખ્ય કેન્દ્રીય કૃષિ યોજનાઓનો પણ અમલ કરશે. સાથે જ હુગલી જિલ્લાના તારકેશ્વરમાં પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં હાજરી આપશે. તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના 3 જહાજ આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રાનું લોન્ચિંગ કરશે. આ જહાજોનો હેતુ લડાઈ કામગીરી, હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ અને સબમરીન વિરોધી યુદ્ધને મજબૂત બનાવવાનો છે. નૌકાદળે જણાવ્યું હતું કે આ જહાજોમાં 75% થી વધુ સ્વદેશી સામગ્રી છે અને તેમાં 200 થી વધુ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સામેલ છે, જે ભારતના સ્થાનિક જહાજ નિર્માણ ઉદ્યોગના વિકાસને દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી કરાશે. આ વર્ષે 12મી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગ ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ સાથે ઉજવણી કરાશે, જે તમામ ઉંમરના લોકો માટે યોગના મહત્વ પર ભાર મૂકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય રાષ્ટ્રીય ઉજવણી આવતીકાલે કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાશે. ઉજવણીના ભાગરૂપે સંસ્કૃતિ મંત્રાલય દેશભરના 100 પ્રતિષ્ઠિત સ્થળોએ ખાસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરશે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને યોગ પરંપરાઓને એકસાથે લાવશે. અમારા સંવાદદાર તરફથી વધુ અહેવાલ સાંભળીએ.
1: संस्कृति मंत्रालय भारत की समृद्ध सांस्कृतिक विरासत और योग परंपराओं को दर्शाते हुए देश भर में 100 स्थानों पर विशेष अंतर्राष्ट्रीय योग दिवस के उपलक्ष्य में कार्यक्रमों का आयोजन करेगा. आयुष मंत्रालय ने बताया कि भारतीय सांस्कृतिक संबंध परिषद और विदेशों में स्थित भारतीय दूतावासों के समन्वित प्रयासों से इस वर्ष विश्वभर में लगभग 2,500 स्थानों पर योग दिवस कार्यक्रमों का आयोजन किया जा रहा है. इन कार्यक्रमों में 210 से अधिक भारतीय दूतावासों की भागीदारी सामूहिक कल्याण के लिए एक वैश्विक आंदोलन के रूप में योग की भूमिका को दर्शाती है. शिवांग की रिपोर्ट के साथ समाचार कक्ष से है मुकेश.

0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આવતીકાલે મધ્યપ્રદેશના જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સવારે 7:30 વાગે સગર સ્થિત ગેરીસન મેદાનમાં યોજાશે. યોગ દિવસ કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ મુર્મુ રાણી દુર્ગાવતી યુનિવર્સિટીની મુલાકાત લેશે અને 36મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન બનશે. ત્યારબાદ તેઓ બપોરે જબલપુરથી ગ્વાલિયર જવા રવાના થશે. સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abad ને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએએ જણાવ્યું કે તે આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એજન્સીએ જણાવ્યું કે આ પરીક્ષા ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 22,87,000થી વધુ ઉમેદવારો માટે લેવામાં આવશે. એજન્સીએ નોંધ્યું હતું કે નિરીક્ષકો, સંયોજકો, પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: નેશનલ ટેસ્ટિંગ એજન્સી ને કહા કે પરીક્ષા ભારત કે 551 શહેરો ઓર વિદેશ કે 14 શહેરો મેં 22,00,000 સે જ્યાદા ઉમેદવારો કે લિયે આયોજિત કી જાયેગી. એજન્સી ને બતાયા કે 2,00,000 સે જ્યાદા કર્મચારીઓ કો તૈનાત કિયા ગયા હૈ જિનમેં પર્યવેક્ષકો, કોઓર્ડિનેટર, પોલીસ બલ ઓર એડમિનિસ્ટ્રેટર શામિલ હૈ. એનટી ને કહા કે નિષ્પક્ષ ઓર પારદર્શી પરીક્ષા સુનિશ્ચિત કરને કે લિયે કઈ સ્તરો વાલી સુરક્ષા વ્યવસ્થા કી ગઈ હૈ. પરીક્ષા કલ દોપહર 2 બજે સે શામ 5:30 બજે તક પેન ઓર પેપર મોડ મેં આયોજિત કી જાયેગી. શ્રાવણ શાહ, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ભારતીય માહિતી સેવાના ભૂતપૂર્વ અધિકારી દીપાંકર મુખોપાધ્યાયનું ગઈકાલે રાત્રે કોલકાતામાં લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ 77 વર્ષના હતા. મુખોપાધ્યાયે માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ મીડિયા એકમો અને આકાશવાણી સમાચાર સેવા વિભાગમાં સેવા આપી હતી. તેમણે સિંગાપોરમાં આકાશવાણીના ખાસ સંવાદદાતા તરીકે પણ સેવા આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને એક સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે શ્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે. એક મુલાકાતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં શ્રી મોદીના નેતૃત્વમાં ભારતે મજબૂતી અને સ્થિરતા મેળવ્યા છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો સારા છે અને બંને દેશો વચ્ચે વેપાર ચાલુ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીનું વિશ્વભરમાં સન્માન કરવામાં આવે છે અને તેઓ એક સશક્ત નેતા છે. અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘજી હવે આગામી વાટાઘાટો સ્વિટ્ઝરલેન્ડમાં કરશે. આ વાટાઘાટો ગઈકાલે શરૂ થવાની હતી, પરંતુ લેબેનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે તે મુલતવી રખાઈ હતી. જોકે બાદમાં બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચેની નવી વાટાઘાટોમાં સંભવિત પરમાણુ કરાર પર ચર્ચા થવાની શક્યતા છે. દરમિયાન બંને દેશો વચ્ચે વાટાઘાટો ક્યારે શરૂ થશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરાઈ નથી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વનડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ભારતે લખનૌમાં બીજી વનડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનને સદીની મદદથી 170 રનની વિજય મેળવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ઓડિશામાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આજે કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી. અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. જે અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે. જે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ જણાવ્યું કે તે આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એજન્સીએ જણાવ્યું કે આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 22,87,000થી વધુ ઉમેદવારો માટે લેવામાં આવશે. એજન્સીએ નોંધ્યું કે નિરીક્ષકો, સંયોજકો, પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મહત્તમ છૂટક કિંમત એમઆરપી કરતા વધુ ભાવ લેતી હોટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર એચટી મકવાણાએ જણાવ્યું કે 5 હોટેલોમાં ઠંડા પીણા, પાણીની બોટલ, નાસ્તાના પેકેટમાં એમઆરપી કરતા વધુ ભાવ લેતા હોવાનું સામે આવ્યું હતું.

0: યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓને ભીડ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આગામી 2 માસ સુધી તમામ રવિવારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જે અંતર્ગત તળેટીથી માચી સુધી જવાના રસ્તા પર માત્ર સરકારી એસટી બસો, સરકારી વાહનો અને પાવાગઢ ગામની કાયમી ટેક્સી પાસિંગ ગાડીઓ જ અવરજવર કરી શકશે. પ્રવેશ બંદરમાં હાલોર ટીંબી 3 રસ્તા, જેપુરા ચોકડી, વડા તળાવ ચોકડી, ઢીંકવા ચોકડી અને ધનકુવા ચોકડીથી પાવાગઢ તરફ પ્રવેશતા ખાનગી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. તદઉપરાંત પશુઓ દ્વારા ચીજવસ્તુઓ કે માલ સામાનનું વહન કરવા પર તેમજ પશુઓ દોડીને જનારાઓ પર માંચીથી દૂધિયા તળાવ સુધીના રસ્તા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામુ 20 ઓગસ્ટ સુધીના તમામ રવિવારના દિવસો માટે અમલી રહેશે. છોટાઉદેપુર જિલ્લાના મોડાસા ગામે આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે સાંસદ જશુ રાઠવા ઉપસ્થિત રહ્યા. તેમણે કહ્યું કે 1 કરોડ 18 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ આરોગ્ય કેન્દ્રથી ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ સારી અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
1: આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફતે છોટાઉદેપુર તાલુકાના 25 ગામોને લાભ થશે અને આ આરોગ્ય કેન્દ્ર ની અંદર 12 બેડ છે તથા સંપૂર્ણ સ્ટાફ છે, ત્યારે આ વિસ્તારને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે.
0: ભરૂચ શહેરની જેબી મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે અચાનક આગની ઘટના બની, જેમાં 5 થી વધુ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા. ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં આજથી એવીસી મેન્સ વોલીબોલ કપનો પ્રારંભ થશે. નવાપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં ભારત સહિત 11 દેશોના 240 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. 28 જૂન સુધી ચાલનારી આ સ્પર્ધામાં 11 ટીમો વચ્ચે જંગ જામશે. ઉલ્લેખનીય છે કે ભારત 2 વર્ષ બાદ પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લેશે. ક્રિકેટમાં ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં છેલ્લા અહેવાલ મુજબ અફઘાનિસ્તાને 10.3 ઓવરમાં 4 વિકેટે 37 રન બનાવ્યા છે. અગાઉ અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 2-0ની સરસાઈ સાથે શ્રેણી જીતી લીધી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર, લેખક હરેશ ડાંક. ચોમાસાની શરૂઆત થતાં જ અમરેલી જિલ્લામાં ખેડૂતોએ ખેતીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ વર્ષે સારા વરસાદની આશા સાથે જગતનો તાત વાવણી માટે સંપૂર્ણ સજ્જ બન્યો છે. ઉનાળો પૂરો થતાં જ ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેડ કરીને જમીન તૈયાર કરી લીધી છે. જમીનમાંથી

ગામો ઘાસ અને કચરો દૂર કરીને તેને વાવણી લાયક બનાવવામાં આવે છે, જેથી ચોમાસાનું પાણી જમીનમાં સારી રીતે ઉતરી શકે. જમીનની ફળદ્રુપતા વધારવા માટે મોટાભાગના ખેડૂતોએ ખેતરોમાં છાણિયું ખાતર નાખ્યું છે, ઉપરાંત રાસાયણિક ખાતરની જરૂરી માત્રા પણ ખરીદીને વસાવી લીધી છે. અમરેલી જિલ્લો મુખ્યત્વે કપાસ અને મગફળીના વાવેતર માટે જાણીતો છે. ખેડૂતોએ એપીએમસી અથવા પ્રમાણિત વિક્રેતાઓ પાસેથી ગુણવત્તાયુક્ત કપાસના બિયારણ અને મગફળીના દાણાની ખરીદી વહેલી તકે પૂર્ણ કરી લીધી છે, જેથી છેલ્લી ઘડીએ તકલીફ ન પડે. ટ્રેક્ટર, હળ, ઓરણી એટલે કે વાવણી જેવા ખેતીના સાધનોનું સર્વિસિંગ અને સમારકામ પણ કરાવી લેવાયું છે. હવામાન વિભાગની આગાહી અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને જોતા ખેડૂતો હવે માત્ર એક સારા વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, જ્યારે અમરેલી જિલ્લા વહીવટીતંત્રએ અતિવૃષ્ટિ તેમજ વાવાઝોડાની સામે જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરી દીધા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સંપૂર્ણપણે તૈયાર છે. અમરેલી પંથકમાં પૂરતો વરસાદ થતા જ વાવણીના શ્રી ગણેશ થઈ જશે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં મગફળી, કપાસ, તલ, મગ, અડદ, બાજરી, જુવાર અને શાકભાજી તેમજ ફળ પાકની ખેતી કરવામાં આવે છે. જિલ્લાના જગતનો તાત ચાતક નજરે આકાશ તરફ મીટ માંડીને મેઘરાજાની રાહ જોઈ રહ્યો છે. છેલ્લા 2-3 દિવસથી વાદળો આકાશમાં છવાતા હતા, ત્યારે ગઈકાલે લાઠી તાલુકાના ગામનગરમાં સાંજે મેઘરાજાએ ધમાકેદાર પથરામણી કરતા 1.5 થી 1.25 ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ છે. ધારગણી, બીતિયા, ખંભાળિયા, લાખાપાદર, કણેર, વાવડી જેવા ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે વરસાદના અણીછાંટણા થયાના અહેવાલ છે. લાંબા સમયથી પડી રહેલી અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા લોકોને રાહત મળી છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડી ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા આરોગ્યની અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાવરકુંડલા તાલુકાના ગામોમાં આરોગ્ય રથ દ્વારા લોકોના ઘર આંગણે જ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેનાથી ગ્રામ્ય જનતાને આરોગ્ય માટે શહેર સુધી જવાની જરૂરિયાતમાં ઘટાડો થયો છે. ધન્વંતરી આરોગ્ય રથમાં નિષ્ણાત તબીબી ટીમ સતત સેવારત છે, જે દરરોજ સવારથી સાંજ સુધી ગામે ગામ જઈને લોકોને સામાન્ય તપાસ, તબીબી તપાસ, લેબ ટેસ્ટ જેમ તેમજ જરૂરી દવાઓ પૂરી પાડવામાં અને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી સામાન્ય પરંતુ ગંભીર બની શકે તેવી બીમારીઓની સમયસર તપાસ કરવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકોના આરોગ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને જરૂર મુજબ દર્દીઓને મફત દવાઓ આપવામાં આવે છે અને વધુ સારવાર માટે આગળની હોસ્પિટલમાં રેફર કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અમરેલીની ન્યૂ પાયોનિયર સ્કેટિંગ એકેડેમી દ્વારા એક સ્કેટિંગ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન અમરેલીના સેન્ટર પોઈન્ટથી શરૂ થઈ ગોરખિયા હનુમાનજી મંદિર સુધી 35 કિલોમીટરની યાત્રા હતી. આ યાત્રામાં 7 વર્ષથી 20 વર્ષ સુધીના કુલ 25 બાળકોએ ભાગ લીધો હતો. સવારે 6 વાગે અમરેલીથી શરૂ થયેલી આ યાત્રા 11 વાગે શ્રી બરોડા ધામ દાદાના ધામમાં દર્શન કરીને સમાપ્ત થઈ હતી. આ મેરેથોનનું મુખ્ય આયોજન આજના યુવાનો અને નાના બાળકોને શારીરિક પ્રવૃત્તિઓ સાથે જોડવા અને તેમને મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી દૂર રાખવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર, લેખક હરેશ નાગ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

પૂરો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું સુજી ઠાકરે ગાયેલી પ્રફુલ્લ માયાવટીની રચનાથી.

0: સાંજના 3:55 થવા વિશે અમારી બીજી સભાનું પ્રસારણ શરૂ થાય છે. આજના વિશેષ પ્રસારણમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થોડી જ વારમાં અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ જિલ્લા હુગલી કે તારકેશ્વર મેં આયોજિત એક સમારોહ મેં કઈ પરિયોજનાઓ કા ઉદ્ઘાટન ઓર લોકાર્પણ કરેંગે. ઇસકે સાથ હી કઈ અન્ય પરિયોજનાઓ કા
2: શિલાન્યાસ ભી કરેંગે. સાથ હી મેં માનનીય પ્રધાનમંત્રી ઇસ અવસર પર કિસાન સન્માન નિધિ કી 23મી કિસ્ત ભી જારી કરેંગે. આઈએ આપકો સીધે કાર્યક્રમ મેં લીએ ચલતે હૈ. विवरण दे रहे हैं सिद्धार्थ कुमार सिंह और वैभव ज्योत्सना श्रीवास्तव.
3: श्रोतो, आज का दिन पश्चिम बंगाल के लिए बेहद खास है क्योंकि आज है पश्चिम बंगाल दिवस और ये दिन 1947 में बंगाल विधानसभा द्वारा पारित डॉ. श्यामा प्रसाद मुखर्जी के उस ऐतिहासिक प्रस्ताव की याद दिलाता है जिसके तहत बंगाल के विभाजन के बाद पश्चिम बंगाल एक अलग राज्य के रूप में भारत का हिस्सा बना. और आज पश्चिम बंगाल दिवस के दिन देश के किसानों के प्रति कृतज्ञता व्यक्त करते हुए आज पीएम किसान उत्सव दिवस भी मनाया जा रहा है जिसके मुख्य कार्यक्रम का आयोजन तारकेश्वर में किया गया है. आपको बता दें कि तारकेश्वर जो कि पश्चिम बंगाल के हुगली जिले में स्थित है इसे बाबा धाम या शिव का शहर भी कहा जाता है जहाँ पश्चिम बंगाल दिवस के साथ साथ आज का दिन पीएम किसान उत्सव दिवस के रूप में मनाया जा रहा है. इस विशेष अवसर पर अब से कुछ ही देर में माननीय प्रधानमंत्री महोदय प्रधानमंत्री किसान सम्मान निधि यानी पीएम किसान की 23वीं किस्त जारी करेंगे और इस अवसर पर आयोजित कार्यक्रम का आंखों देखा हाल सुनाने के लिए मैं हूं आपके साथ सिद्धार्थ सिंह और मेरे साथ हैं मेरे साथी कमेंटेटर वैभव ज्योत्सना श्रीवास्तव.
4: The state of Bengal, a great day for the farmer brothers and sisters of the country, a Bikasit Bengal, a Bikasit Bharat, a developed Bengal, a developed India, the resolve to make the country a Bikasit Bharat, a developed India by 2047, to make the lives of the people of our great nation safe, successful and sustainable, to help and assist our farmer brothers and sisters have the lives that they have always dreamt of. This is the mission of the Honorable Prime Minister Shri Narendra Modi, who has made a vow to make India world-class, the India of our dreams and aspirations. Prime Minister Shri Narendra Modi will release the 23rd installment of the Pradhan Mantri Kisan Samman Nidhi, PM Kisan scheme, to the eligible beneficiaries on the 20th, that is today, which is also the West Bengal Day, because it was this day that the West Bengal state was founded. From Tarkeshwar, located in Hooghly district in West Bengal, the event will be organized by the Ministry of Agriculture, Government of India, with the support of the Government of West Bengal. An amount exceeding 18,880 crore will be transferred directly into the accounts of over 9.44 crore farmers in the 23rd installment. Over 2.18 crore women farmers will receive the benefit during the 23rd installment. Siddharth, truly a day to celebrate India of tomorrow, truly a day to celebrate the vow that the Prime Minister had made to the people of the nation that yes, India will be developed, India will be the India of our dreams, and we will never ever leave our farmer brothers and sisters behind.
3: बिल्कुल वैभव, भारत को विकसित राष्ट्र

0: સાંભળો છો, દરિયો ખેડવા જાઓ તો ટોકન તો લીધું છે ને?
1: હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજામાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી મા કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા શંકાસ્પદ પસારે.
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરી આપની સજાગતા અને તકેદારી, આપણી દરિયાની સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ નટવરલાલ તેરવડાના સ્વરમાં લોકગીતો.

આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. કચ્છ કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા અનેક પ્રજાકીય પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં જીકે જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે દવા વિતરણ, શાળાઓમાં નવા વર્ગખંડો, પ્રી મોન્સૂન કામગીરી, ખેડૂતોની વારસાઈ એન્ટ્રી, પીએમ કિસાન યોજના, ડેમ નિર્માણ, વીજ કનેક્શન અને જમીન સંપાદન જેવા મહત્વના નાગરિકલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. નિવાસી અધિક કલેક્ટરે ધારાસભ્યોની રજૂઆતોને પ્રાથમિકતા આપીને તમામ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા, સંબંધિત અધિકારીઓને સ્થળ વિઝીટ કરવા તેમજ ત્વરિત કામગીરી કરવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, અધિક કલેક્ટર પીએલ વિઠાણી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે વૈશ્વિક સ્તરે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગ ફોર હેલ્ધી એજિંગ થીમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મુખ્ય રાષ્ટ્રીય ઉજવણી કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે યોજાશે, જ્યારે ગુજરાતની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરના માણસા સ્થિત સેઠ એલએસ સાયન્સ કોલેજ ખાતે થશે, જેમાં 4000થી વધુ નાગરિકો જોડાશે. સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ અંદાજે 1 કરોડથી વધુ લોકો સામૂહિક યોગાભ્યાસ કરશે. કચ્છ જિલ્લાની મુખ્ય ઉજવણી ભુજના સ્મૃતિવન ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ જણાવ્યું હતું કે આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એજન્સીએ જણાવ્યું કે આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 22,79,000થી વધુ ઉમેદવારો માટે લેવામાં આવશે. એજન્સીએ નોંધ્યું હતું કે નિરીક્ષકો, સંયોજકો, પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જળચર જીવોના સંરક્ષણના પ્રયાસોથી વર્ષ 2025ની ગણતરી મુજબ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680થી વધુ ડોલ્ફિન નોંધાઈ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વિગતો આપી હતી. મંત્રીશ્રીના જણાવ્યા અનુસાર કચ્છના અખાતના ઓખાથી નવલખી સુધીના વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન હોવાની સંભાવના છે, જ્યારે અન્ય વિસ્તારોની વાત કરીએ તો કચ્છ વર્તુળ હેઠળના વિસ્તારમાં 168, ભાવનગરના દરિયાઈ વિસ્તારમાં 10 તેમજ મોરબીના વિસ્તારમાં 4 ડોલ્ફિન જોવા મળી છે. વન વિભાગ અને માછીમારોના સંયુક્ત પ્રયાસોના લીધે કચ્છના અખાતમાં આવેલો ભારતનો

0: પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને પ્રવાસીઓ માટે ડોલ્ફિન ટુરિઝમ માટેનું મોટું આકર્ષણ બન્યો છે. કચ્છની સંસ્કૃતિ અને લોક સંગીતના જતન માટે કાર્યરત સંસ્થા કલાવારસો દ્વારા 21 જૂન વિશ્વ સંગીત દિવસ નિમિત્તે વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સંગીત રેયાણનું આયોજન કરાયું છે. ધોળાવીરા, નારાયણ સરોવર, કેદાણા અને નિરોણા સહિતના વિવિધ ગામોમાં એક સાથે આ રેયાણ યોજાશે, જેમાં સ્થાનિક કલાકારો જોડિયા, પાવા, મોરચંદ, સુરંદર જેવા વાદ્યો સાથે લોકગીતો, ભજન, દુઆ અને સૂફી કલામની પ્રસ્તુતિ કરશે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભારમલ સંજોટના જણાવ્યા મુજબ યોગાભ્યાસ દ્વારા તન અને મનને સ્વસ્થ રાખવાના સંદેશ સાથે સંગીતના સુર વેલાવીને આત્માને પરમાત્મા સાથે જોડવાનો આ એક નમનો પ્રયાસ છે. કચ્છ જિલ્લામાં ચોમાસા દરમિયાન વધતા માખી મચ્છરોના કારણે ફેલાતા લંપી સ્કીન ડિસીઝ સામે પશુધનને સુરક્ષિત કરવા પશુપાલન વિભાગ દ્વારા વ્યાપક રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. જિલ્લાના તમામ 10 તાલુકાઓ માટે કુલ 3,53,000 રસીના ડોઝ ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 2,77,290 પશુઓનું સફળતાપૂર્વક રસીકરણ પૂર્ણ કરી લેવાયું છે. ગુજરાત રીજન આસપાસ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેલંગણા તરફના ટ્રફની અસરના પગલે હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 21-25 જૂન દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી જોર વધશે. દરિયાકાંઠા પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે. બીજી તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આજે ભુજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદી ઝાપટા પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફળતાઓ કી હમ કહી વિરાસત કી ઉમ્મીદે નય ભારત કી મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર મનયાચલ કે આંચલ સે દિન ભર પ્રસારણ
2: મેં પાક હૈ ધ્વનિ તરંગ ના તાલ પર આજનો યુવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીને નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાન સફર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી.
3: યુવા મિત્રો, કાચિંબો પોતાનો રંગ બદલવા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિને વારંવાર બદલાતી જોઈએ છીએ ત્યારે આપણે પણ આ કહેવત તરીકે કહીએ છીએ કે આ તો કાચિંબાની જેમ રંગ બદલે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડો જીવ આ ચમત્કાર કેવી રીતે કરે છે? ઘણા લોકોને એવું લાગે છે કે કાચિંબો ફક્ત આસપાસના વાતાવરણમાં છુપાઈ જવા માટે રંગ બદલે છે. પરંતુ વિજ્ઞાન કહે છે કે એની પાછળ બીજા ઘણા રસપ્રદ કારણો છે. કાચિંબાની આ કળા કુદરતની એક અદભુત ભેટ છે, જે તેને અન્ય પ્રાણીઓ કરતા સાવ અલગ બનાવે છે. ચાલો યુવા મિત્રો, આજે આપણે જાણીએ કે કાચિંબો કઈ રીતે પોતાનો રંગ બદલે છે, તેની પાછળ કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા જવાબદાર છે. લાંબા સમય સુધી વૈજ્ઞાનિકો પણ એવું માનતા હતા કે કાચિંબો તેની ત્વચામાં રહેલા રંગીન કેમિકલ્સને ફેલાવીને કે સંકોચીને રંગ બદલે છે. પરંતુ તાજેતરના રિસર્ચમાં એવી ખબર પડી છે કે એની પાછળ એક ખાસ પ્રકારનું વિજ્ઞાન કામ કરે છે. કાચિંબાની ચામડીની નીચે એક ખાસ સ્તર હોય છે, જેમાં નાના નાના ક્રિસ્ટલ્સ એટલે કે સ્ફટિકો આવેલા છે. આ ક્રિસ્ટલ્સ ગુઆનિન નામના પદાર્થમાં બનેલા હોય છે. જ્યારે કાચિંબો શાંત હોય કે ગુસ્સામાં હોય ત્યારે આ ક્રિસ્ટલ્સ વચ્ચેનું અંતર બદલાય છે. આ અંતર બદલાવાના કારણે તેના પર પડતો પ્રકાશ અલગ અલગ રીતે પરાવર્તિત થાય છે, જેના લીધે આપણને તેના અલગ અલગ રંગો જોવા મળે છે. જ્યારે કાચિંબો એકદમ શાંત અને આરામની સ્થિતિમાં હોય છે ત્યારે તેની ત્વચાના આ ક્રિસ્ટલ્સ એકબીજાની ખૂબ જ નજીક હોય છે. આ સ્થિતિમાં તે વાદળી અને લીલા પ્રકાશ વધારે રિફ્લેક્ટ કરે છે, તેથી કાચિંબો આપણને લીલા અથવા આછા રંગનો દેખાય છે. જેથી તે ઝાડના પાંદડાઓમાં સરળતાથી છૂટાવી શકે. પરંતુ જ્યારે પ્રચંડ ઉત્તેજિત થાય છે, જેમ કે કોઈ બીજા નર પ્રચંડની જોઈને ગુસ્સે થાય છે અથવા કોઈ માદા પ્રચંડને આકર્ષિત કરવા માંગે છે, ત્યારે તેની ત્વચા ખેંચાય છે. ચામડી ખેંચાવાની કારણે ક્રિસ્ટલ્સ વચ્ચેનું અંતર વધી જાય છે અને તે પીળો, લાલ કે નારંગી જેવો ભડકીલો રંગ ધારણ કરી લે છે. રંગ બદલવાનું બીજું એક મુખ્ય કારણ છે વાતાવરણનું તાપમાન અને કાચંડાનો મૂડ. કાચંડો એક ઠંડા લોહી વાળું પ્રાણી છે, એટલે કે તે પોતાના શરીરનું તાપમાન જાતે કંટ્રોલ કરી શકતો નથી. જ્યારે સવારે ખૂબ ઠંડી હોય ત્યારે કાચંડો પોતાનો રંગ કાળો કે ઘાટો કરી લે છે, કારણ કે ઘાટો રંગ સૂર્ય કે ગરમીને વધારે શોષી લે છે અને તેના શરીરને પરંતુ કુદરતની અદભુત કળા અને હાઈટેક વિજ્ઞાનનો સમન્વય છે. તે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા, વાતચીત કરવા, શરીરનું તાપમાન સેટ કરવા અને શિકારીઓથી બચવા માટે આ કુદરતી શક્તિનો ઉપયોગ કરે છે. મનુષ્ય ભલે ગમે તેટલી ટેકનોલોજી વિકસાવી લે, પણ સેકન્ડમાં આટલી સુંદર રીતે રંગ બદલવાની જે કળા કુદરતે કાચિંડાને આપી છે, તેની બરાબરી કોઈ કરી શકે તેમ નથી. કાચિંડાની આ લાક્ષણિકતા આપણને એ જ સમજાવે છે કે જીવન જીવવા માટે પરિસ્થિતિ પ્રમાણે બદલાવવું કેટલું જરૂરી છે. યુવા મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે અવકાશમાં કોઈ એવી જગ્યા હોઈ શકે જે બધું જ પોતાની અંદર ગળી જાય? જી હા, આવી જ એક જગ્યા છે. એ જગ્યાનું નામ છે બ્લેક હોલ. બ્લેક હોલ બ્રહ્માંડનો એક એવો વિસ્તાર છે જ્યાં વિજ્ઞાનના સામાન્ય નિયમો પણ કામ નથી કરતા. તેને જોવો અશક્ય છે, કારણ કે તે પોતાનામાંથી પ્રકાશને પણ બહાર જવા દેતો નથી. તો ચાલો આજે સમજીએ કે આખરે બ્લેક હોલ શું છે અને તે કેવી રીતે બને છે. યુવા મિત્રો, આપણે બ્લેક હોલને સમજવા માટે પહેલા એ જાણવું પડશે કે તે બને છે કઈ રીતે. આપણા સૂર્ય કરતા પણ 20-30 ગણા મોટા અને વિશાળ તારાઓ પોતાના જીવનના અંતિમ તબક્કામાં હોય છે ત્યારે તેમની અંદરનું બળતણ પૂરું થઈ જાય છે. બળતણ પૂરું થતા જ એ તારો પોતાની જ ગુરુત્વાકર્ષણ શક્તિના કારણે અંદરની તરફ સંકોચાવવા લાગે છે. છેલ્લો એક જોરદાર વિસ્ફોટ થાય છે જેને સુપરનોવા કહેવાય છે. આ વિસ્ફોટ પછી જે બચે છે તે એટલું બધું સંકોચાઈ જાય છે કે કરોડો ટન વજન એક નાનકડા બિંદુમાં સમાઈ જાય છે. બસ આ જ રીતે જન્મ થાય છે એક માયાવી અને અદ્રશ્ય બ્લેક હોલનું, જેની તાકાત અસીમ છે, જેની કોઈ સીમા નથી. હવે સવાલ એ થાય કે જો બ્લેક હોલ કાળો છે અને તે દેખાતો જ નથી, તો તેની તાકાત કેટલી હશે? યુવા મિત્રો, બ્લેક હોલનું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ખેંચાણ શક્તિ એટલી બધી શક્તિશાળી હોય છે કે તેની આસપાસથી પસાર થતી કોઈ પણ વસ્તુ તેનાથી બચી શકતી નથી. પછી ભલે તે કોઈ મોટો ગ્રહ હોય, કોઈ તારો હોય કે પછી બ્રહ્માંડમાં સૌથી ઝડપથી દોડતો પ્રકાશ એટલે કે લાઇટ. એક વાર જે વસ્તુ બ્લેક હોલની હદની અંદર ગઈ તે હંમેશા માટે ગાયબ થઈ જાય છે. આ હદને વૈજ્ઞાનિકો ઇવેન્ટ હોરાઇઝન કહે છે, જે એક એવો વળાંક છે જ્યાંથી પાછા આવવાનો કોઈ રસ્તો નથી. યુવા મિત્રો, બ્લેક હોલ એ બ્રહ્માંડની અદભુત અનાયાસની રચના છે. તે આપણને શીખવે છે કે આ અનંત આકાશમાં હજુ પણ એવું ઘણું બધું છે જે માણસે શોધવાનું બાકી છે. જેમ જેમ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, તેમ તેમ બ્લેક હોલના નવા નવા રહસ્યો આપણી સામે આવી રહ્યા છે, જે ખરેખર રોમાંચક છે. આ સુંદર માહિતીની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોને ગુલદસ્તામાંથી એક સુંદર ગીત રૂપે ફૂલને ચૂંટવાનું. ચાલો માણીએ ફિલ્મ રુસ્તમનું ગીત તેરે સંગે આયા, જેને સ્વરબદ્ધ કર્યું છે આતિફ અસલમે. આ ગીતનું લેખન કર્યું છે મનોજ મુંતશિરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે એકરોએ. ચાલો માણીએ આ સુંદર ગીત.

મિત્રો ગીત સાંભળવાની મજા આવે ને તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. યુવા મિત્રો, આપણે રસોડાને

વિશે હવે વાત કરવાના છીએ, જે સ્વાદમાં જેટલો મીઠો છે વિજ્ઞાનની દુનિયામાં એટલો જ પ્રાચીન અને ચમત્કારિક છે. હું વાત કરી રહ્યો છું મધ વિશે. સામાન્ય રીતે દૂધ, શાકભાજી કે રાંધેલો ખોરાક થોડા જ દિવસમાં બગડી જાય છે, પણ શું તમે જાણો છો કે મધ એક એવી અનોખી વાનગી છે જે ક્યારે એટલે કે હજારો વર્ષ સુધી પણ બગડતી નથી. તો ચાલો આજે સમજીએ મધની અંદર એવું તો શું છુપાયેલું છે કે તે ક્યારે બગડતું જ નથી. મધ અમર રહેવા પાછળનું સૌથી પહેલું અને મોટું કારણ તેની અંદર રહેલું પાણીનું અત્યંત ઓછું પ્રમાણ છે. કોઈ પણ ખોરાકમાં બગડવા માટે બેક્ટેરિયા અને ફૂગ જવાબદાર હોય છે અને આ જીવાતોને જીવવા તેમજ વધવા માટે ભેજ એટલે કે પાણીની જરૂર પડે છે. પરંતુ મધમાં કુદરતી રીતે જ પાણીનું પ્રમાણ નહિવત એટલે કે માત્ર 17-18% જેટલું હોય છે. મધ એકદમ ઘટ્ટ હોવાના કારણે તે આસપાસના વાતાવરણમાંથી ભેજને શોષી લે છે, પરંતુ બેક્ટેરિયાને બનવા માટે જગ્યા આપતું નથી. જ્યારે પણ કોઈ બેક્ટેરિયા મધના સંપર્કમાં આવે છે ત્યારે મધ તેની અંદરનું બધું જ પાણી ખેંચી લે છે, જેના કારણે આ બેક્ટેરિયા તુરંત જ નાશ પામે છે. આમ પાણીની અછત મધ માટે એક અભેદ કવચ બની જાય છે. યુવા મિત્રો, બીજું વૈજ્ઞાનિક કારણ છે મધની અંદર રહેલું કુદરતી એસિડિક તત્વ. મધનો સ્વભાવ ઘણો જ એસિડિક હોય છે, જેનું પીએચ લેવલ અંદાજે 3-4.5 ની વચ્ચે હોય છે. એટલે ઊંચા એસિડ વાળા વાતાવરણમાં કોઈ પણ પ્રકારના જીવાણુ, વાયરસ કે બેક્ટેરિયા જીવતા રહી શકતા નથી. આ એસિડિટી ક્યાંથી આવે છે? જ્યારે મધમાખીઓ ફૂલોનો રસ ચૂસીને પોતાના મધપુરાને લાવે છે ત્યારે તેમના પેટમાં રહેલા ખાસ એન્ઝાઇમ્સ આ રસ સાથે ભળે છે. આ પ્રક્રિયા દરમિયાન ફૂલોનો રસ ગ્લુકોનિક એસિડમાં ફેરવાઈ જાય છે. આ કુદરતી એસિડ મધને એક એવું વાતાવરણ પૂરું પાડે છે જેમાં કોઈ પણ કીટાણુ પોતાનું ઘર બનાવી શકતું નથી. આ ઉપરાંત આ પ્રક્રિયામાં મધમાખીનો ફાળો પણ એટલો જ અદભુત છે. મધમાખી જ્યારે ફૂલોના રસને પોતાના પેટમાંથી બહાર કાઢે છે ત્યારે તેમાં ગ્લુકોઝ ઓક્સિડેઝ નામનું એક ખાસ એન્ઝાઇમ ભળે છે. આ એન્ઝાઇમ જ્યારે મધના ભેજ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેમાંથી હાઇડ્રોજન પરોક્સાઇડ નામનું કેમિકલ બને છે. કદાચ તમે આ નામ સાંભળ્યું હશે. આપણને જ્યારે કોઈ ઘા વાગે ત્યારે તેને સાફ કરવા કે જંતુ મુક્ત કરવા ડોક્ટર આ કેમિકલનો નિયમિતપણે ઉપયોગ કરે છે. મધની અંદર આ હાઇડ્રોજન પરોક્સાઇડ ખૂબ જ ઓછી પણ અસરકારક માત્રામાં કુદરતી રીતે જ બને છે, જે કોઈ પણ નવા બેક્ટેરિયાને પેદા થતા જ મારી નાખે છે. આમ મધમાખીઓ પોતે જ મધની અંદર એક શક્તિશાળી જંતુનાશક દવા ઉમેરી દે છે. મધમાખીઓની મહેનત, પાણીની તીવ્ર અછત, કુદરતી એસિડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ આ ચાર વસ્તુઓ ભેગી થઈને મધને બ્રહ્માંડનો સૌથી લાંબુ આયુષ્ય ધરાવતો ખોરાક બનાવે છે. પ્રકૃતિની અદભુત કરામત દર્શાવે છે કે વિજ્ઞાન આપણી આસપાસના ખોરાકમાં કેટલું ઊંડાણપૂર્વક વણાયેલું છે. મધનું આ ક્યારેય ન બગડવાનું રહસ્ય જ તેની પૃથ્વી પરનો સૌથી પવિત્ર અને અમૂલ્ય ખોરાક બનાવે છે. યુવા મિત્રો, આપણે રોજ બરોજ નદીઓ, નાળાઓ અને ઝરણાઓને જોતા હોઈએ છીએ, જેનું પાણી શાંત અને શીતળ હોય છે, જે આપણી તરસને છીપાવે છે. પરંતુ શું તમે ક્યારે એવી નદી વિશે સાંભળ્યું છે જેનું પાણી સખત ઉકળતું હોય? હા યુવા મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દુનિયાની એક એવી રહસ્યમય નદી વિશે જે પ્રકૃતિના કોઈ જાદુથી ઓછી નથી. એમેઝોનના ગીચ અને ભયાનક જંગલોની વચ્ચે છુપાયેલી આ નદીનું નામ શામાઈ ટિમ્પિશકા છે, જેને સ્થાનિક ભાષામાં ઉકળતી નદી કહેવામાં આવે છે. આ નદી એટલી ગરમ છે કે તેમાંથી 24 કલાક ધુમાડો અને ગરમ વરાળમાં ગોટે ગોટે નીકળતા જ રહે છે, જે જોઈને કોઈ પણ માણસ આશ્ચર્યથી દંગ રહી જાય. ભૂગોળની દ્રષ્ટિએ જોઈએ તો અદભુત નદી દક્ષિણ અમેરિકા ખંડના પેરુ દેશમાં આવેલી છે. એમેઝોનના એવા જંગલોમાં આ નદી વહે છે જ્યાં સૂર્યપ્રકાશ પણ માંડ જમીન સુધી પહોંચી શકે છે. આ નદીની લંબાઈ લગભગ 6.5 કિલોમીટર જેટલી છે અને તેની સરેરાશ પહોળાઈ પણ નોંધપાત્ર છે.
આ નદીના પાણીનું સરેરાશ તાપમાન 86 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. 100 ડિગ્રી એટલે કે પાણીનું ઉકળતો બિંદુ, જેમાં આપણે ચા કે કોફીને પણ સરળતાથી બનાવી શકીએ. નદીની આસપાસનું વાતાવરણ આ ગરમ પાણીની વરાળના કારણે એકદમ રોમાંચક લાગે છે. જેને કુદરતે પૃથ્વી પર કોઈ મોટું ગીઝર ચાલુ કરી દીધું હોય તેવું લાગે છે. હવે સામાન્ય રીતે વિજ્ઞાન એવું કહે છે કે પૃથ્વી પર જ્યાં પણ આવા ગરમ પાણીનો સ્ત્રોત અથવા ઝરણી હોય તેની નજીકમાં કોઈ સક્રિય જ્વાળામુખી એટલે કે વોલ્કેનો આવેલો હોય છે, જેના લાવા જમીનની અંદરના પાણીને ગરમ કરતા હોય છે. પરંતુ આ નદીનું અસલી આશ્ચર્ય એ છે કે અહીંથી સૌથી નજીક આવેલો જ્વાળામુખી પણ 700 કિલોમીટર દૂર છે. વર્ષો સુધી વૈજ્ઞાનિકો માટે આ એક વણ ઉકેલનો કોયડો હતો. આટલી દૂર હોવા છતાં આ નદી 24 કલાક કેવી રીતે ઉકળે છે? લાંબા સંશોધનો પછી વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે ઇન્ડીઝ પર્વતો પરથી વહીને આવતું પાણી જમીનની ઊંડી તિરાડોમાં ઉતરે છે અને પૃથ્વીના પાતાળની ભયંકર આંતરિક ગરમીના સંપર્કમાં આવે છે. તે ગરમ થયા પછી ભારે દબાણના કારણે આ પાણી ભૂગર્ભમાંથી તીવ્ર વેગે બહાર આવે છે અને નદીઓનું સ્વરૂપ ધારણ કરે છે. આ નદી જેટલી સુંદર અને અદભુત દેખાય છે એટલી જ તે જંગલ પણ છે. આ નદીમાં કોઈ સામાન્ય જીવ બચી શકતો નથી. જંગલના નાના મોટા પ્રાણીઓ જેવા કે દેડકા, ગરોળી, પક્ષીઓ કે વાંદરાઓ જ્યારે ભૂલથી પણ પાણી પીવા માટે કે રસ્તો ઓળંગવા નદીમાં પડે છે ત્યારે સેકન્ડના ભાગમાં જ તેઓ મૃત્યુ પામે છે. આ નદીમાં પડતાની સાથે જ ગરમ પાણી સીધું આંખ અને શ્વસન તંત્ર પર હુમલો કરે છે, જેના કારણે પ્રાણીઓ બચવા માટે તરી પણ શકતા નથી. આ જ કારણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ પણ આ નદીના કિનારે ખૂબ જ સાવચેતીપૂર્વક ઉભા રહે છે. વિશ્વ સામે આ નદીને લાવવાનું શ્રેય એન્ડ્રોઝ રૂઝો નામના ભૂસ્તર શાસ્ત્રીને જાય છે, જેમણે વૈજ્ઞાનિક નકશા પર આ નદીને સ્થાન અપાવ્યું. પ્રકૃતિ ખરેખર પોતાના ખોળામાં કેવા અદભુત રહસ્યો છુપાવીને બેઠી છે તેનું જીવંત ઉદાહરણ આ નદી છે. આ સુંદર વાત સાથે ચાલો યુવા મિત્રો હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતના ગુલદસ્તામાંથી એક સુંદર ગીત રૂપી ફૂલને ચોટવાનું. ચાલો માની ફિલ્મ હેપી ભાગ જાયેગીનું ગીત આશિક તેરા, જેને સ્પર્ધબદ્ધ કર્યું છે અલ્કમશ ફરીદીએ. આ ગીતનું લેખન કર્યું છે મુદસ્સર અઝીઝે અને તેને સંગીતબદ્ધ કર્યું છે સોહેલ સેને. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતાના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહ પ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: भूषण एवॉर्ड वर्ष 2024 માટે જાહેર કરાયો. મુખ્ય સમાચાર પૂરા થયા.
1: નોર્થ ઈસ્ટ સે દુનિયા ઘટી હૈ
2: આપકે અબ દૂર નહીં રહા નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ બીડી કે ભી પાસ હૈ
1: નયા સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે
3: ઉસ્તાદ સુલતાન ખાન અને ચિત્રણ સાંભળીએ.

0: આકાશ ભાઈ અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર કર્યો. રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ. દેશભરમાં આવતીકાલે નીટ યુજીની પરીક્ષા. ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ. સુરતના ડિંડોરીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી. રાજ્ય સહિત વિશ્વભરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ કન્ફેડરેશન મેન્સ કપ 2026નો આજથી અમદાવાદમાં પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કર્યો. આ અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા સીધા જમા થયા. દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાયો, જેમાં રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને પીએમ કિસાન હેઠળ 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ અલ નિનોની સ્થિતિને પહોંચી વળવા સરકારે તૈયારી કરી લીધી હોવાનું જણાવ્યું.
1: આપણે અત્યારથી માનસિકતા આપણે બનાવી દેવા પડે કે ભાઈ વરસાદ ઓછો પડે તો આપણે કયા કયા પગલા લેવા જોઈએ, કયા બીજ વાવવું જોઈએ જેથી કરીને પાણીની ઓછી જરૂરિયાત પડે. અને સરકાર તરીકે અત્યારે અમારી પાસે નર્મદાનું પાણી ક્યાંક ક્યાંક વધારે હોય તો એના માટેનું આયોજન પણ સરકારે કરી દીધું છે. અને તળાવો ભરવાથી માંડીને ડેમમાં પણ નર્મદાનું પાણી જ્યાં જ્યાં ભરવા જે યોગ્ય છે ત્યાં આગળ ભરવાનું ચાલુ કરાવી દીધું છે.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતના સરસાણા ખાતે ગ્લોબલ બિઝનેસ સોશિયલ રાઇઝઅપ કોન્કલેવ 2026માં ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેમણે ઉપસ્થિત ઉદ્યોગકારોને બિઝનેસ આગળ વધારવાની સામે સરકાર દ્વારા 10 ગણા સહયોગની ખાતરી.

0: રાજ્ય સરકારની શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અથવા તો એનટીએ, અન્ય કોઈ જે એજન્સી છે એની સાથે અમે પૂરી રીતે સંકલનમાં છીએ. ટેસ્ટિંગ દરમિયાન જે જે કઈ સૂચના આપવાની હતી તે સૂચના પણ આપેલી છે. પરીક્ષા પૂરી થયા પછી જે રોમાર સીટ્સ છે એના ટ્રાન્સપોર્ટેશનને લગતી, એના સિક્યુરિટીને લગતી જે પણ સૂચનાઓ આપવાની હતી એ પણ ફિલ્ડ યુનિટ્સને આપેલી છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર ખાતે જે ક્રાઉડ મેનેજમેન્ટ છે એ ક્રાઉડ મેનેજમેન્ટ સંદર્ભમાં પણ અહીંથી મહોત્સવ સ્ટેટ પોલીસના તમામ ડિસ્ટ્રિક્ટ અને સિટી યુનિટ્સને સૂચના આપેલી છે.
1: ભાવનગર મેડિકલ કોલેજના પજવણી મામલે આજે વધુ એક તબીબને ફરજ મોકૂફ કરાયા છે. સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લઈ તપાસ કરાવી અને સખત આકરા પગલાં લીધા છે. ગઈકાલે 6 તબીબને સસ્પેન્ડ કરાયા હતા, જેમાં આજે વધુ એક ડોક્ટરનું નામ વારાતા કુલ 7 તબીબને ફરજ મોકૂફ કરાયા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડમી લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ. ઉમેદવારોને 29 જૂન સુધી પોતાની ઓએમઆર શીટ ડાઉનલોડ કરી શકશે. જો કોઈ ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલા જવાબ સરળ વાંધો અથવા રજૂઆત હોય તો તે યોગ્ય આધાર અને પુરાવા સાથે 24 જૂન સાંજે 5 વાગ્યા સુધી માત્ર ઓનલાઈન અરજી કરી શકશે. નિર્ધારિત તારીખ અને સમય પછી મળેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાના બીજા તબક્કામાં 14 જૂને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગરમાં કુલ 879 સારા કોલેજોમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. સુરતના ડિમોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કરરવા ગામ ખાતે રહેતા વેપારીને આરોપીઓએ બનાવટી ઈમેલથી વિદેશી કંપનીનો લીગલ હેડ તરીકે ઓળખ આપી સ્ટાર્ટઅપમાં રોકડ મોબાઈલને છેતરપિંડી કરી હતી. ઘટના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતા સાયબર ગુના શાખાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીને અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/go અને અમારા એક્સએમએલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીઆઈડીને ફોલો કરશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાશે. યોગ ફોર હેલ્ધી એજિંગની થીમ સાથે ઉજવાનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકાતાથી સામૂહિક યોગમાં જોડાશે અને દેશવાસીને સંબોધન કરશે. યોગ દિવસે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ 1 કરોડથી નાગરિકો સહભાગી થશે. રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, તમામ જિલ્લા તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે સામૂહિક યોગાભ્યાસ યોજાશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે ઉજવણી કરાશે. રાજ્યના વિવિધ જિલ્લામાં યોગ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આવતીકાલે વિવિધ રેલવે પરિસરો ઉપરાંત 4 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં વિશેષ યોગ સત્ર યોજાશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્રી ડોક્ટર શૈલી મેઘાણીએ વિશ્વ યોગ દિવસ અંતર્ગત અમેરિકાથી ડિજિટલ માધ્યમથી જોડાઈ વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છા પાઠવી.
2: આપણા રોજબરોજના જીવનમાં નાના સીધા સાધા પરિવર્તનો લાવીએ અને આ પરિવર્તનો નિયમિત રૂપે આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણા સ્વાસ્થ્યને ઘણો ઘણો લાભ થઈ શકે. યોગ દિવસ માટે તમને ઘણી બધી માહિતી મળશે. યોગ આસન માટે ધ્યાન પ્રાણાયામ મારી એવી ઈચ્છા છે કે આમાંથી તમને કશું ગમે, તમને એ માહિતી એમાં રસ પડે અને તમને એ જિંદગીમાં લાભદાયી નીવડે.
1: રાજકોટમાં આવતીકાલથી શહેરમાં 15 મિનિટના અંતરે એક યોગ લર્નિંગ સેન્ટર કાર્યરત થશે. આ અંગે વધુ માહિતી રાજકોટના મેયર નેહલ શુક્લાએ આપી. વલસાડના તીથલ સ્વામિનારાયણ મંદિરે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. ગુજરાત લોક ભવન ખાતે આજે મહારાષ્ટ્ર, ગોવા, સિક્કિમ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. રાજ્યપાલ દ્વારા તમામ રાજ્યોના નાગરિકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે વિકસિત ભારત એક 2047ના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌએ પ્રમાણિકતા અને પુરુષાર્થ સાથે યોગદાન આપવું પડશે. કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના ગુજરાતમાં વસતા નાગરિકોએ પોતાની સાંસ્કૃતિક વિરાસતને રજૂ કરી

સાથે રાજ્યપાલે કલાકાર નું સન્માન કર્યું હતું. જાપાનની દરિયાઈ પરંપરાના પ્રતિક સમાન મુસાફર જહાજ નિપોન મારુ રિસાયકલ થવા માટે આજે ભાવનગર ના લિંગ બંદરે પહોંચ્યું. વર્ષ 1990 માં નિર્મિત આ જહાજે પોતાની અંતિમ સફર 10 મે 2026 ના રોજ પૂર્ણ કરી અને નિવૃત્તિ બાદ તેને અલંગરોગ માટે રવાના કરાયું હતું. આ સાથે જ આ જહાજ વર્ષ 2026 માં રિસાયકલ થનારું અલંગર વિશ્વનું પહેલું જહાજ બન્યું છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી શકે છે. 25 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશંકર યાદવે જણાવ્યું.

0: કાનન.
1: રામ રામ કાનન, રામ રામ.
0: અટલભાઈ, આજે આપણે ચોરાસીને એક સીઈઓ ને મળવાના છીએ.
1: સીઈઓ કંપનીના એક્ઝિક્યુટિવ ઓફિસર.
0: યસ, તો પછી
1: એટલે સીઈઓ એમ નામ પડે ને તો એમ થાય કે ભાઈ મોટી ગાડી હશે, બૂટ બૂટ પહેર્યા હશે ને આમ એક રૂઆબ સાથે હશે ને એવું બધું. પણ તો એમાં ગામના ચોરામાં શું કામ, મને તો એ વાત કર પેલા.
0: હા, પણ એ જેને સીઈઓ છે ને એ કંપની ગામના ચોરા માટે બહુ મહત્વની છે.
1: અચ્છા,
0: કારણ કે એ કંપની છે ને એ ખેડૂતોની બનેલી છે.

એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ એવું જયારે આપણે બોલીએ છીએ ને ત્યારે તમે જેમ કીધું ને એવું ચિત્ર ખડું થાય છે. પણ ખરેખર એવી વ્યક્તિ અથવા આપણે એમ કહી શકીએ કે એવી જવાબદાર વ્યક્તિ કે જે આખી કંપનીના

0: છે એવા વ્યક્તિને મળવાનું છે. આપણી વચ્ચે મહિપતભાઈ રાઠોડ આવી ગયા છે, જે ચોટીલા તાલુકાના ભેદસુરા ગામથી આવ્યા છે. એક એફપીસી ચલાવે છે અને એના એસઈઓ છે. એફપીસી શું છે અને એનું કામ શું છે એ બધી તો આપણને વિગતવાર માહિતી મળશે જ, પણ સાથે જ રીતાબેન રાઠોડ પણ હાજર છે જોડે. અને રીતાબેન છે એ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે વર્ષોથી જોડાયેલા છે. લગભગ છેલ્લા 25-એક વર્ષથી એ પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસારનું પણ કામ કરે છે. સાથે સાથે ગ્રામ્ય લોકો છે એનો વિકાસ કઈ રીતે થઈ શકે એ માટે પણ અલગ અલગ રીતે એ કાર્યરત છે. તો બંને ચોરે આવી ગયા છે તો એમનું સ્વાગત કરીએ અને એમને કહીએ રામ રામ રામ રામ
1: રામ રામ રામ રામ.
0: રેખાબેન, આજે આપ ચોરે મહિપતભાઈને લઈને આવ્યા છો, યુવાન છોકરો છે અને કાર્યને મને થોડો ઘણો તો પરિચય આપો, પણ આપ પણ પરિચય આપો કે ભાઈ આપ ક્યાંથી એમને ઓળખો છો અને એ શું કામ કરે છે.
2: બરાબર છે અતુલબેન, મહિપતભાઈને 8-10 વર્ષથી અમે ઓળખીએ છીએ. જસદણથી ચોટીલા સાઈડ થોડા આગળ ચાલીએ તો ચોટીલા તાલુકાનું ભટસુડા ગામ છે અને ત્યાંના મહિપતભાઈ વતની છે. અભ્યાસ પૂરો કર્યા પછી અમારું એક આરોહણ પ્રોજેક્ટમાં એમના નામમાં જીએસકે ચાલતું હતું અને એ જીએસકે ના સંચાલક હતા.
0: એટલે
2: ગ્રામ શિક્ષા કેન્દ્ર જેમાં જે બાળકો સ્કૂલે જાય છે પણ વાંચવા લખવામાં તકલીફ પડે છે એ લોકોને એ સ્કૂલ ટાઈમ પછી ભણાવતા હતા અને વાંચતા લખતા શીખવતા હતા અને બહુ સરસ રીતે કાર્ય કરતા હતા. એવી રીતે અમને સંપર્ક થયો અને પછી અમારે આ એફપીસી બનાવવાની હતી, ખેડૂતો સાથે મળવાનું હતું, તો એમાં બી એમનો સહયોગ સારો હતો અને પછી એ જોડાયા અને મેં પણ ભાઈ સાથે છે. આગળની જે ગાથા છે એમની પાસેથી જ સાંભળીએ.
0: ચોક્કસ. તો મહિપતભાઈ પાસેથી પહેલા તો જાણવું છે એમના ગામ વિશે કે આ ગામ કેવડું છે, કેટલાક લોકોની વસ્તી અંદાજે હશે અને મોટાભાગના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા છે.
3: મારું ગામ લગભગ 2500-2600 ની જનસંખ્યા હશે અત્યારે. મોટા ભાગના અમારો વ્યવસાય ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે.
0: તો તમારા પરિવારમાં
3: તમારા માતા પિતા ને બધા શું? મારા પરિવારમાં અમે 4 સભ્યો છીએ અને મોસ્ટ ઓફ અમે ખેતી સાથે જ સંકળાયેલા છીએ.
0: તો પછી આ સીઈ સાથે જોડાવાનું થયું તો પછી તાલીમ લીધી હશે તમે?
3: સીઈ સાથે આમ તો મારે 2017 મારે કોન્ટ્રાક્ટ થયો સીઈ નો. પહેલા હું રાજકોટ જોબ કરતો હતો અને ત્યાંથી મારે રીટાબેનનો સંપર્ક થયો અને

0: પછી આગળ જતા ટાઈમ 4 વર્ષ પછી 2021 માં એપીસી ની સ્થાપના કરવાનું થયું.
1: અચ્છા,
0: તો ત્યાંથી એપીસી ની સ્થાપના કરી 2021 થી ત્યારથી હું અત્યાર સુધી હાલ સીઈઓ તરીકે ફરજ બજાવું છું એપીસી માં.
2: તમે એફપીસી એવું બોલ્યા, અમારા ખેડૂત મિત્રોને અમને સમજાવો એની ભાષામાં અમને સમજાવો કે આ એફપીસી શું છે, એનું હેતુ શું હોય છે.
0: એફપીસી એટલે સરળ ભાષામાં સમજીએ તો એકલ દોકલ ખેડૂત કોઈ માલ વેચવા જાય અથવા ખરીદી કરવા જાય તો એને માલ વેચાણનો પૂરતો ભાવ ન મળે અથવા ઓછો મળે. અને કોઈ ખરીદી કરવા જાય તો એકલ દોકલ ખરીદી કરે અને સામૂહિક ખરીદી કરે તો એનો ઘણો ફરક પડે. એટલે જે સામૂહિક ખરીદી અને સામૂહિક વેચાણ એનું નામ જ એફપીસી. એટલે ખેડૂતોનું એવું સંગઠન કે ખેડૂતો પોતાના માલિક હોય, ખેડૂતો દ્વારા ચાલતી, ખેડૂતો થકી ચાલતી, ખેડૂતોની પોતાની કંપની, એટલે એફપીસી સરળ ભાષામાં કહી શકાય.
1: સરસ. તમે એફપીસી નું ફૂલ ફોર્મ શું કહેશો?
0: એફપીસી નું ફૂલ ફોર્મ થાય ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ.
1: અચ્છા, બરોબર. તો તમે એમ વાત કરી કે તમે થોડા વર્ષો પહેલા રાજકોટમાં જોબ કરતા હતા અને પછી ભેટ સોડાનું ગયા, તો એ કઈ રીતે જવાનું થયું? તમે જોબ છોડીને પછી ખેતી કરવા તરફ વળ્યા?
0: ના, જોબ મારે અહીંયા ચાલુ જ હતી. ત્યાં મારી સંસ્થાનો સંપર્ક થયો અને મારો એક શોખ હતો હું ખેડૂતોની સેવા કરું, ટ્રાઇબલ એરિયામાં જઈને લોકોની સેવા કરું. એ મારા શોખ ને ખાતર મેં સંસ્થા સાથે હું જોડાયો અને પછી એમાં આગળ જતા જતા મને અનુભવ થયા અને એક ટ્રાઇબલ

0: si Peri, que Chavi, come sono, sopra 30 anni, parli di che sì, o poi che vi cambiano voi, sono parlando voi, Peri, che trovano, ma basta convergersi in Italia, ma viene lì di sopra con Job Start per la pella. E così già un signore per il Chiaco, presente Tio.
1: આજે તમારી એફપીસી છે એનું નામ શું છે અને કેવી પ્રકારની એક્ટિવિટીઝ કરો છો અને કેટલા મેમ્બર્સ છે એ વાત કરો.
0: હું જે એફપીસી સંભાળું છું તેનું નામ છે મેહરા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ. એ એફપીસી માં અત્યારે અમે 5 ગામો સાથે કામ કરીએ છીએ. તેમાં કમળાપુર અમારી હેડ ઓફિસ આવેલી છે એફપીસી ની. 5 ગામો ની વાત કરીએ તો કમળાપુર, જસદણ તાલુકાનું કમળાપુર, કનેસરા, ભરવાળા, રામવાળા અને રાજાવડલા એમ 5 ગામ સાથેની અમારી આખી ખેડૂત સંગઠન એટલે કે એફપીસી બનેલી છે.
1: અને સભ્યો કેટલા છે?
0: અમારી એફપીસી માં અત્યારે 302 સભ્ય છે કુલ.
1: અચ્છા. અને એમાં ભાઈઓ અને બહેનો બંને સભ્યો છે?
0: 200 જેટલા અમારી સાથે ભાઈઓ જોડાયેલા છે શેરહોલ્ડર તરીકે અને 100 જેવી બહેનો જોડાયેલી છે.
1: અને પ્રવૃત્તિઓ કઈ કઈ કરવાની? ખરીદ વેચાણ તો કરવાનું જ, એ કઈ કઈ પ્રોડક્ટ નું કરવાનું?
0: મોસ્ટ ઓફ અમે જે ખરીદ વેચાણ ની પ્રવૃત્તિ કરીએ છીએ તો ખરીદીમાં અમે જે વેચાણ ની પહેલા વાત કરીએ તો ખેડૂતો ની જે રિક્વાયરમેન્ટ હોય બીજ ની અથવા કોઈ ઓર્ગેનિક દવા ની, ઓર્ગેનિક ખાદ ની, તો અમે કોઈ કંપની સાથે જથ્થાબંધ ડીલ કરીએ છીએ. માનો કે અમારા 300 સભ્યો છે તેને બિયારણ ખરીદ્યું છે તો કોઈ ખરીદવા જવાના તો તમને મોંઘું પણ પડવાનું. તો અમે લોકો એને એફપીસી દ્વારા ખરીદી કરીએ, જથ્થાબંધ કોઈ કંપની સાથે ડીલ કરીએ કે અમારી સાથે 300 સભ્યો જોડાયેલા છે અને એને અમારે મગફળીનું બિયારણ જોઈએ છે તો તમે શું ભાવ માં આપી શકો અને અમારે આટલો જથ્થો જોઈએ છે. કોઈ પણ કંપની એફપીસી પાસે જૂકી જવાની છે કે 300 ખેડૂતો જો જથ્થો લેતા વધારે લેવાના છે એટલે એ ઓલરેડી ભાવ નીચો આવી જવાનો. પછી અમે એફપીસી માં એ બિયારણ ની ખરીદી કરીએ છીએ અને અમારે સભાસદો સુધી અમે માર્કેટ કરતા સસ્તા ભાવે અને માર્કેટ કરતા સસ્તા ભાવ અને એમને હોમ ડિલિવરી આપીએ છીએ. કોઈ ખેડૂત નો ફોન આવે એફપીસી માં કે અમારે બિયારણ અથવા કોઈ ખાતર જોતું છે તો એ એફપીસી માં કોઈ કરે તો અમે તેને હોમ સર્વિસ આપીએ છીએ, પોતાના ખાતર સુધી એને પહોંચાડી દઈએ છીએ. એટલે શું થાય છે, એને એક તો ખર્ચ ઘટ્યો, માર્કેટ કરતા સસ્તું મળે બિયારણ એટલે એને ખર્ચ ઘટ્યો અને પોતાનો સમય પણ બચ્યો. કારણ કે એને ક્યાંય કમળાપુર સુધી કે જસદણ સુધી લેવા આવવું પડતું નથી અને હોમ ડિલિવરી એમને ખેતર સુધી થઈ જાય.
1: અને પછી એવી જ રીતે જે ઉત્પાદન થાય એનું વેચાણ પણ એફપીસી દ્વારા થાય.
0: કોઈ ખેડૂત મગફળી પકડે તો એ મગફળી અને તેને બિયારણ માટે મોટા અમારા જે ડીલરો હોય એમને વાત કરી અને બિયારણ માટેના ખેડૂતો પાસેથી એફપીસી ખરીદી અને કોઈ વિક્રેતા બિયારણ હોય તેને પણ આપીએ છીએ અને અમારે અમે તેલની જોબ વર્ક પણ કરાવીએ છીએ. કોઈ ખેડૂત ને સારા પાક ની હોય તો એફપીસી ને કે મારે 100 મણ મગફળી મારી પાસે છે અને મારે તેલ ઘટાડવું છે તો એફપીસી દ્વારા તેની ખરીદી કરી અને તેના તેલના ડબ્બા કરી અને માર્કેટ સુધી અમે તેલનું પણ વેચાણ કરીએ છીએ એફપીસી દ્વારા.
1: બરોબર. અને એમાં એફપીસી ને કોઈ ફાયદો ખરો કે એવું કમિશન કે એવું કઈ ખરું એફપીસી માટે કે એવું નહીં?
0: અમે કોઈ પર્સનલ ખેડૂત ને પ્રમોટ કરતા બધા ખેડૂતો ને સાથે લઈને ચાલીએ છીએ. એટલે એફપીસી જ મગફળી ખરીદી લે, એફપીસી એનું તેલ કઢાવે અને માર્કેટ માં કરે છે. એટલે એક જ લોકલ ખેડૂત ને લાભ મળવા કરતા જેટલા સભ્યો છે બધાને લાભ મળે એ અમારો પ્રયત્ન રહે છે. મેમ્બર બનવા માટે આમ કોઈ ફીસ ન હોતા, તેને પોતાને એક મેમ્બર બનવા માટે શેર ધારક એટલે કે શેર ખરીદવા પડે.
1: બરાબર.
0: ઓછામાં ઓછા 5 શેર થી સભ્ય બની શકે એટલે કે 500 રૂપિયા થી સભ્ય બની શકે અને વધુમાં વધુ 20 શેર ખરીદી શકે. એક શેર ની કિંમત 100 રૂપિયા અમારી કંપનીમાં છે એટલે વધુમાં વધુ 20 શેર એટલે 2000 રૂપિયાના શેર ખરીદી શકે. ઓછામાં ઓછા 5 શેર એટલે 500 રૂપિયાના શેર ખરીદી અને એ સભ્ય બની શકે છે. બાકી કોઈ એક્સ્ટ્રા બીજી ફી હોતી નથી.
1: બરાબર. રીટાબેન, થોડીક વાત એફપીસી વિશે કે આ સરકાર માન્ય સંસ્થા છે, સરકાર એને કોઈ સબસિડી આપે છે કે એવું કઈ છે કે કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તો એ શરૂ કરી શકે, શું હોય શકે આ? કોઈ પણ વ્યક્તિ કરતા જે ખેડૂતો સાથે જેની નિસ્બત છે અને

0: સંગઠન વ્યવસ્થિત ચલાવી શકે એ લોકો સંસ્થાના સપોર્ટથી અમે જયારે આ એફપીસીની વાત છે તો નાબાર્ડના સપોર્ટથી લાગુ પડે છે એ બધા જેને લાગુ પડે છે એનું ઓડિટ ને બધું હોય છે એટલે ખેડૂત માટે થોડુંક અઘરું પડે કોઈ સંસ્થા સાથે હોય તો એ સારી રીતે નિભાવી શકે છે. બીજું મને થોડું કહેવાનું મને થાય છે કે બહેનો ને અમારે ઘણા પ્રમોટ કરવા હોય છે. એક નિયમ અમે એવો હોય છે કે એ જમીન ખાતેદાર એના હોય તો જ સભ્ય બની
1: શકે.
0: એટલે અમારે એમાં થોડા ઓછા બહેનો છે પણ તો આનંદ છે કે આખા બહેનો ના નામે ત્યાં એમ છે.
1: એટલે સમાજમાં હજી એ જ એક ચીલો છે કે ભાઈ બહેનો ના નામે જમીન થતી નથી.
0: અને ખેડૂત એટલે બહુ જ મગજમાં આવે બેન ખેડૂત હોય કેમ કે આજકાલ જુઓ તો વધારે ખેતરમાં બહેન જ જોવા મળે છે. ભાઈઓએ તો સાઈડ બિઝનેસ બીજા બીજા ચાલુ કરી લીધા છે. બહેનો છે એ ખેતીનું બધું કામ કરે છે. એક સિનારિયો એવો પણ આપણા વિસ્તારમાં થયો છે કે ભાગે આપી દેવું મજૂરા આવે. આજકાલ થોડી દીકરી કોઈ નથી આપતું એવી સમસ્યા છે એટલે ખેતી ન કરવાના બદલે શહેરમાં જતા રહે. છતાં પણ બહેનોની ખેતી સાથેની જવાબદારી હોય જ છે. બહેનું મોટું કામ જે છે એ બધું બહેનોને કરવાનું આવે છે.
1: મેં તો બહેને પૂછીએ બહેને જેમ વાત કરી કે ઘણા બધા લોકો છે ને ખેતીથી વિમુખ થતા જાય છે તો એવા સમયમાં આવા 300 લોકોને ભેગા કરવા સમજાવવા અને આટલા વર્ષો સુધી સાથે રાખવા તો એ કેવી રીતે શક્ય બન્યું? કેવા કેવા પડકારો અનુભવ આવ્યા એની વાત કરો.
2: આમ એકલ લોકલ અમારે જે સભ્ય હતા એ માર્કેટમાં એકલ લોકલ બધા બધું જણસી વેચવા જતા ખરીદવા જતા તો એ લોકોને અમે મળ્યા પેલા ફિલ્ડમાં અને એમને વાત કરી કે તમે જે આ એક એક ખેડૂત થાય અને બધું વેચાણ કરો છો એના કરતા એફપીસીમાં તમે જોડાઓ અને તમે સામૂહિક વેચાણ કરો તો તમને આપોઆપ ભાવ વધારે મળી રહેશે. અને એવી જ રીતે જે ખરીદી કરો છો તમે એકલ લોકલ ખેડૂતો તો તમને તેમાં ખર્ચ પણ તમારો વધારે થાય છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ને એવું વધે છે તો એફપીસી ને જોડાવાથી તમારે એ ખર્ચ પણ ઘટશે અને સારી ક્વોલિટીનું બધું બિયારણ ખાદ કોઈ દવા મળી જશે. તો એ લોકોને સમજાવે અને અમે અત્યાર સુધી 300 સભ્ય એવી રીતે અને બનાવી શકે
1: ધીરે ધીરે
2: એક જ મહિનામાં 300 સભ્ય બની ગયા. એવું એક વર્ષ લાગ્યું અમારે 300 સભ્ય બનાવતા.
0: પડકાર એ પણ છે કે જે ખેડૂતો છે એને પૂરી માહિતી નથી હોતી. કેટલાક કંપનીઓમાં એવા બી બનાવ બનેલા છે કે પોતે પૈસા ભર્યા હોય અને નામ શબ્દો આપણે બનાવીએ છીએ એટલે એ પડકાર છે. બીજું એવું છે કે ભાઈ અમે આ પૈસા ભરીએ પછી અમને શું ફાયદો થશે?
2: ખાસ કરીને એને ફાયદો સમજાવવાનો છે. એ 500 રૂપિયા ભરીને સભ્ય બની જશે પણ એને આશા હોય ને કે હું એફપીસી માં જોડાશ તો મને શું લાભ મળશે? એફપીસી માં જોડાવ તો ખરો પણ મને લાભ શું મળશે? તો એને પેલા તો લાભ સમજાવવો પડે કે તમે એફપીસી માં જોડાશો તો તમને આટલા આટલા બેનિફિટ મળશે ત્યારે જોડાયશે. ડાયરેક્ટ 500 રૂપિયા દઈ અને હું જોડાઈ જવું. આ ઉપરાંત અમે જે અમારા સભાસદો છે એનું સોઇલ ટેસ્ટિંગ અને પાણીનું ટેસ્ટિંગ પણ કરીએ છીએ. અમારા એફપીસી ના જ બે અમારી પાસે લેબો છે. એક સોઇલ ટેસ્ટિંગ લેબ છે અને એક પાણીની લેબ છે. અને એ ઉપરાંત એક અમે ટ્રાયકોડર્માની પણ લેબ ચલાવીએ છીએ એફપીસી ની. જે ટ્રાયકોડર્મા વીજળી કરીને જે આવે છે ફૂગનાશક પાવડર એ અમે લિક્વિડ ફોર્મમાં બનાવીએ છીએ અને એની લેબ એફપીસી પોતે ધરાવે છે.
0: અચ્છા, એટલે એફપીસી માં જોડાયેલા મિત્રોને આપોઆપ આ બધા ફાયદા છે મળી જાય.

0: અને સંસ્થા થકી મગર સભાસદોનું અને બીજા ખેડૂતોની સોઇલ ટેસ્ટિંગ અને પાણીનું ટેસ્ટિંગ કરી આપીએ છીએ.
1: તો મહેતભાઈ, લગભગ કેટલા સભ્યોથી શરૂઆત કરી હશે?
0: સૌ પ્રથમ તો અમે 10 ખેડૂતો અમારે ડાયરેક્ટર, બોડી ડાયરેક્ટર અને પ્રમોટર, 5 ડાયરેક્ટર અમારે મેઇન અને 5 પ્રમોટર, 10 લોકો 10 ખેડૂતોને કરી અને એના ડોક્યુમેન્ટ

0: કરાવી અમે સૌપ્રથમ અમે સ્ટાર્ટ કરેલું વડોદરા ડાયરેક્ટરની બોડીથી. પછી દરેક ગામમાં અમે દર અઠવાડિયે બે મીટિંગ રાખતા હતા. અમારે પાંચ ગામ છે એમ. આમ થતા થતા પાંચે પાંચ ગામમાં દર અઠવાડિયે બે બે દિવસ મીટિંગ કરી અને ધીરે ધીરે અમે અમે સભ્યો વધારતા ગયા. પહેલા રાઉન્ડમાં 100, બીજા રાઉન્ડમાં 150, એ જ રીતે અમે અત્યાર સુધી 300 સભાસદો પહોંચી શક્યા છીએ. અને હાલ અમે આજે પ્રયત્ન વધારે કેમ સભાસદો બને એવો જ અમારો પ્રયત્ન હજી છે.
1: જયારે કોઈ ખેડૂત અને ખાસ કરીને મહિલા ખેડૂત આ એક સંગઠનમાં જોડાય છે તો કેવા ફાયદા થતા હોય છે, તમારા અનુભવ પર કંઈક વાત કરો.
0: અત્યારે તો આપણે ખેડૂતો ભાઈઓની વાત કરી, પણ બહેનો સભાસદો જોડાય તો બહેનોને શું ફાયદો એ વાત કરી. તો બહેનો ઘણા ખેતી સાથે સંકળાયેલા છે તો તેને ખેતી લાયક તો જે ફાયદો થવાનો છે એ તો થવાનો છે, પણ ઘણા બહેનો ભૂ ઉદ્યોગ સાથે જોડાયેલા છે તો એ લોકોને એક્સ્ટ્રા બેનિફિટ એ મળવાનું છે કે પોતે જે કઈ પ્રોડક્ટ બનાવે છે, કોઈ મસાલા વેલ્યુ એડિશન કરીને કરે છે, કોઈ અથાણા બનાવે છે, તો તેને બનાવે તો છે પણ એ લોકો સાથે માર્કેટ નથી. તો એ એફપીસી માં જોડાય અને એફપીસી ના પ્લેટફોર્મ થી તેનું માર્કેટ કઈ રીતે શોધવું એ પાછું એફપીસી નું કામ છે. અમારા સેલવાડર બેન છે એ અથાણું બનાવે છે પણ તેમની પાસે માર્કેટ નથી, તો એફપીસી ને કહે છે કે અમે બનાવી તો જાણીએ પણ અમારી પાસે વેચવા માટે માર્કેટ નથી. તો એફપીસી માં એ બેન ને જે બનાવેલું અથાણું છે એને માર્કેટ સુધી પહોંચાડવાનું કામ અને તેનું વેચાણ કરવાનું કામ એફપીસી પોતે સંભાળે છે.

0: છે એપ્લિકેશનો પોતાની સ્ટોલ ત્યાં કરીએ છીએ અને અમારા સભાસદ બહેને જે પ્રોડક્ટ બનાવ્યો તેને ઓલરેડી અમે લોકો સુધી પહોંચાડીએ છીએ એપ્લિકેશનના પ્લેટફોર્મથી.
1: આ સિવાય મહેપતભાઈ એક સામાજિક રીતે પણ બહેનોનો આત્મવિશ્વાસ વધે કે પરિવારમાં થોડી કડા થાય એવું કઈ બનતું હોય છે ખરું?
0: આમ તો બહેનો આગળ આવતા બહુ શરમાતા હોય છે કે ઘર બહાર નથી નીકળતા, તો અમે ખાસ કરીને એપીસીમાં અમે જોડ્યા પછી બહેનોને એક આત્મવિશ્વાસ આવ્યો કે અમે પણ અત્યારે અમારા એપીસીમાં ડાયરેક્ટર તરીકે પણ બે બહેનો છે. એ લોકોને પેલા ઘર બહાર પણ નીકળવામાં થોડી તકલીફ થતી, બોલી નતા શકતા, તો અત્યારે દર મહિને મીટિંગમાં આવતા થયા છે. અમે તેને બહાર પેલી પ્રવાસ મહિનામાં લઈ જઈએ ટ્રેનિંગમાં, તો એને આત્મવિશ્વાસ આવે છે કે ભાઈઓ સાથે પણ અમે ખંભા લઈ અમે પણ કઈ કરી શકીએ. પ્રેરણા પ્રવાસ એટલે જે અહીંયા આપણે જે એફટીસીની જે એક્ટિવિટી કરીએ છીએ એ તો કરીએ જ છીએ, પણ બીજા ઘણા એવા એફટીસી છે કે એ અમારાથી કંઈક અલગ એક્ટિવિટીઝ કરી રહ્યા છે, વધારે કરી રહ્યા છે, તો એ એક્ટિવિટીઝ ને એમને બિઝનેસ ને એ શું કરે છે, એમને યુનિટો કેવી રીતે ચાલે છે, એ બધું કેવી રીતે કરે છે, એનું કઈ રીતે કરવું, કેવી રીતે કરવું, એનો અમે અમારા શેરહોલ્ડરો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરોને ત્યાં જોવા લઈ જઈએ છીએ બીજા એફપીસીમાં, અને એમને પ્રેરણા પ્રવાસ તરીકે કરી શકીએ છીએ કે ત્યાં તે લોકો શું કરે છે, કેવી રીતે કરે છે, પછી એ પ્રેરણા પ્રવાસ કરી ત્યાં અમે 3-4 દિવસ શીખીએ, પછી એ આવીને અમે એવી રીતે ચાલુ કરીએ.
1: અને આ ઉપરાંત મહેપતભાઈ જે ખેડૂતો આવે છે એને તમે કઈ માર્ગદર્શન આપો છો? કઈક ધારો કે કોઈને પ્રાકૃતિક ખેતી કરવી છે, એની પાસે કઈ ખૂટે છે, તો એ બધું કઈક કરો છો ખરા?
0: અમારી એપીસીમાં જે પ્રાકૃતિક ખેતી સાથે ઘણા લોકો જોડાયેલા છે, તો ઘણા હજુ રાસાયણિક ખેતી કરે છે, તો એ લોકોને પ્રાકૃતિક ખેતી કરવી એની એ ટુ ઝેડ માહિતી એપીસીમાંથી મળી રહે છે. માહિતી સાથે અમે કન્સલ્ટન્સી પણ આપીએ છીએ, એ ફિલ્ડમાં જઈએ તેને શું શું પ્રાકૃતિક ખેતીમાં શું શું કરવું જોઈએ તેની ટ્રેનિંગ પણ આપીએ, કેવી રીતે કઈ દવા જીવામૃત કઈ રીતે બનાવવું, એડવાન્સ જીવામૃત કઈ રીતે બનાવવું, પછી ઓર્ગેનિક દવાઓ કીટનાશક દવાઓ કઈ રીતે બનાવી તેની ટ્રેનિંગ પણ આપીએ છીએ, અને ગવર્મેન્ટ સ્કીમ જે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવાની જેટલી ગવર્મેન્ટની સ્કીમ હોય તેના વિશે માહિતી આપીને તેનો પણ લાભ અમે ખેડૂતોને અપાવીએ છીએ.
1: દરેક ગામમાં એવું હોય છે કે 2-4 ખેડૂતો કોઠા સૂચવાળા હોય છે, તો એને વાળીને આપણે સ્કૂલ બનાવીએ છીએ, અને ત્યાં સિઝન પ્રમાણે જરૂરિયાત પ્રમાણે 15 દિવસે મહિને એક મીટિંગ રાખીએ છીએ, અને જરૂર પડે તો કોઈ રિસોર્સ પર્સન ને બોલાવીએ, સુનાગઢ યુનિવર્સિટી કે આપણે કેવી કે ત્યાંથી બાકી અમારો સ્ટાફ હોય, મહેપતભાઈ હોય, અથવા આપણી આસપાસના જ કોઈ ખેડૂત હોય જેને નમૂનારૂપ ખેતી કરી હોય, જેને સારો એવો એનો ફાયદો મળ્યો હોય, તો એ લોકોને ત્યાં બોલાવી અને ખેડૂતો સાથે આ એક ડિસ્કશન થતું હોય છે, અને ત્યાં પ્રેક્ટિકલ ઘણા બધા કરીએ છીએ.
2: અચ્છા, બરાબર.
1: આજકાલ આપણે વાત સાંભળીએ કે જીવામૃત આપણે છાંટવાનું કેમ બનાવવું, એનો શું ઉપયોગ છે, બાયોડસ્ટર વાપરો, એમાં બી ગવર્મેન્ટની સ્કીમ છે, બધું ઘણું બધું એવું છે, પણ પ્રેક્ટિકલ ખેડૂત ના જોયે ત્યાં સુધી ગયા ઉતરે નહીં. સાંભળેલી વાતથી ખેડૂતને મજા આવે નહીં, જોયેલું હોય, ચર્ચા કરી હોય, ત્યાં જ એમને એમ થાય કે ના આ બરાબર છે, તો એના માટે આવું છે 15 દિવસે મહિને છે એવી એકાદ મીટિંગ થતી હોય, અને ક્યારેક પ્રેરણા પ્રવાસ કરતા હોય કે ભાઈ જસદણની બહાર કઈ જોવા જેવું લાગતું હોય, તો ત્યાં અમને લઈ જઈએ છીએ.
2: બરાબર.
1: બીજી પણ મેં બધા સરસ વાત કરી કે ભાઈ પ્રોડક્ટ જે લોકો બનાવે છે બહેનો ભાઈઓ, તો એમાં બહેનો ખજૂર લીંબુ નો આચાર બહુ સરસ બનાવે છે, જેમાં વિધાઉટ ઓઇલ છે, એને ગરમ પણ નથી કરવાનું, અને છતાં વર્ષ સુધી સારું રહે છે, એકદમ ટેસ્ટી છે, પ્રિઝર્વેટિવ પણ નથી, આટલું સરસ એક આચાર છે. ફિંગાનો જ્યુસ તો અમારું બહુ વર્ષોથી ચાલે છે.
2: એમની વાળ ઉટાણે તમે આવું બધું બોલો,
1: ભેગો કરી અને ઓર્ગેનિક કલર બનાવેલો, અને બધા જ કલર પછી ગુલાબમાંથી મેરીગોલ્ડનું ફૂલ હોય છે તેમાંથી પીળો કલર અને એ બી બહેનો છે ખાસું એનું વેચાણ કરે છે. ગાયના છાણમાંથી ગોળી માટેના છાણા સરસ મજાના બનાવ્યા હતા. પછી મુખવાસ જુદા જુદા બહેનો બનાવે છે. તો આવી ઘણી બધી પ્રોડક્ટ છે. સ્ક્રબર છે નેચરલ, આપણે નેચર માંથી જોઈએ જેમાં બહુ ઓછો ઓછી મહેનત કરી અને પણ બહેનો અને ભાઈઓ છે એનું વેચાણ કરી શકે. સ્ક્રબર એટલે ગાયકા શાક થાય ત્યાં સુધી શાક સુકાઈ જાય એટલે સ્ક્રબર તરીકે વેચાણ કરીએ. એ રીતે ઇંગોરિયા ત્યાં થાય છે. હવે માથું ધોવા માટે નેચરલ શેમ્પુ તરીકે ઉપયોગ કરે છે. અરીઠા હોય છે, મહેંદી હોય છે. તો આવું બધું પણ ખેડૂતો એમના સદા પાડે કેમ ક્યાંક ક્યાંક હોય તો ભેગું કરી અને એક આવકનું સાધન બનાવી રહ્યા છે અને પ્લેટફોર્મ કરી રહ્યા છે. અને એમાં આ એફપીસી છે ઘણી મદદરૂપ થાય છે કે કેવી રીતે પેકિંગ કરવું, કેવી રીતે એનું સ્ટીકર બનાવવું, માર્કેટિંગ ક્યાં કરવું, ભાવ શું રાખવો. તો આ બધું છે એની માહિતી છે એ એફપીસી માંથી સારી રીતે મળી રહે છે.
3: એટલે નવું નવું શીખતા જવું, નવું નવું અપનાવતા જવું અને એના માટે જે માર્ગદર્શન કમી હોય છે એ આ છે, એ એફપીસી પૂરી કરે છે.
1: ચોક્કસ. આજે ભેટસુરા ગામથી મોહમ્મદભાઈ રાઠોડ આવ્યા હતા. એક સરસ એફપીસી ચલાવી રહ્યા છે, ઘણા બધા લોકોને સાથે લઈ અને એ પોતાનો ભેટસુરા ગામનો આસપાસના ગામનો અને બધા ખેડૂત મિત્રોનો વિકાસ કરી રહ્યા છે. તો એમની સાથે આ મિત્રોને પણ વાત કરવી ગમશે જ. આપણે એમનો નંબર આપી દઈએ 97 3 77 46 9 89 46 9 89 એટલે કે 9 7 3 77 4 6 9 8 9. તો મિત્રોને રજા લઈ અને કહીએ રામ રામ.
4: કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે.

સીધા મિત્રો, હમણાં જ આપ સાંભળ્યા હતા ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: समाचार आप आकाशवाणी पर सांभी रहा छो। आ समाचार नु जीवन प्रसारण आप अमारी यूट्यूब चेनल एआईआर न्यूज गुजरात पर सांभी सकशो। वधु समाचार माटे अमारी वेबसाइट newsonair.gov.in/jio अने अमारा एक हेन्डल @AIRNews_ABLD ने फॉलो करशो। સરકારે તાત્કાલિક અસરથી નાના ઉપયોગ માટે 16 ફિક્સ ડોઝ કોમ્બિનેશન FDC દવાઓના ઉત્પાદન વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે। ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા સ્થાપિત નિષ્ણાત સમિતિ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્દેશિત સમીક્ષા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે દવાના સંયોજનમાં ઉપચારાત્મક લાભની પણ નથી અને તે સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે। પ્રતિબંધિત દવાઓમાં ત્વચા દુખાવા અને શરીરમાં દુખાવાની સારવાર અને ચોક્કસ એન્ટીબાયોટિક્સનો સમાવેશ થાય છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે આ કાર્યવાહીનો હેતુ ફક્ત સલામત, અસરકારક અને વૈજ્ઞાનિક રીતે માન્ય દવાઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો છે। રાજ્યના દવા નિયમનકારો અને અમલીકરણ એજન્સીઓને પ્રતિબંધનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે। નીટ UG 2026ની આવતીકાલે યોજાનારી પુનઃ પરીક્ષાની તૈયારી માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે દેશભરમાં મોક ડ્રીલ કરી। આ કવાયતમાં 2,50,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ સામેલ છે। તેનો હેતુ પરીક્ષાનું સલામત, ન્યાયી અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરવાનો છે। એજન્સી અનુસાર નીટ UG પુનઃ પરીક્ષા ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવશે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA પરીક્ષાના 48 કલાક પહેલા વિનંતી મળ્યા બાદ અબુધાબીથી નીટ UG 2026ના ઉમેદવારનું પરીક્ષા કેન્દ્ર નાગપુર બદલી રાખ્યું છે। NTA આ સંદર્ભમાં સ્પષ્ટતા જારી કરતા જણાવ્યું કે તેમની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે કોઈપણ વિદ્યાર્થી વહીવટી કારણોસર પરીક્ષાથી વંચિત ન રહે। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી કરાશે, જેની થીમ યોગ ફોર હેલ્ધી એજિંગ છે, જે સ્વસ્થ, સક્રિય અને ગૌરવપૂર્ણ વૃદ્ધત્વ માટે યોગને આજીવન અભ્યાસ તરીકે અપનાવવાના મહત્વ પર ભાર મૂકે છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નો મુખ્ય કાર્યક્રમ પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઐતિહાસિક રેડ રોડ ખાતે યોજાશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામાન્ય યોગ પ્રોટોકોલના અભ્યાસમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે। રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણી 5:30 વાગે શરૂ થશે, જેમાં સ્થળ પર હજારો યોગ ઉત્સાહીઓ ભાગ લેશે। શૂટિંગમાં ભારતે જર્મનીના સુહોલમાં ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026ના બીજા દિવસે તેના ચંદ્રકની સંખ્યામાં 5 વધુ ઉમેરતા કુલ ચંદ્રકની સંખ્યા 8 થઈ ગઈ છે। સમીરે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ જુનિયર ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો। રોહિત કાનિયાને 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન્સ જુનિયર ઇવેન્ટમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો। પ્રાચી ગાયકવાડે 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ વિમેન્સ જુનિયર ઇવેન્ટમાં રજત ચંદ્રક મેળવ્યો। ભારતે 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ જુનિયર ટીમ ઇવેન્ટમાં રોહિત કાનિયાન, વેદાંત, નીતિન વાઘમારે અને હિતેશ શ્રીનિવાસન દ્વારા કાંસ્ય ચંદ્રક જીત્યો। ક્રિકેટમાં ચેન્નાઈના NH ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતે આજે ત્રીજી અને અંતિમ વન ડેમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી શ્રેણી 3-0થી જીતી લીધી છે। ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 218 રનમાં ઓલ આઉટ થઈ હતું, ત્યારે 219 રનના લક્ષ્યાંકને ભારતે 28 ઓવર અને 4 બોલમાં માત્ર 1 વિકેટ ગુમાવી હાંસલ કર્યો। ભારત તરફથી યશસ્વી જયસ્વાલે શાનદાર સદી નોંધાવી હતી। ભારત સોમવારથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકનું આયોજન કરશે। આ બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે। વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બેઠકમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને પ્રતિનિધિમંડળો ઉભરતા સુરક્ષા પડકારો પર ચર્ચા કરશે। ભારત અને દક્ષિણ કોરિયાએ જાહેર વહીવટ અને ડિજિટલ શાસનના સહયોગને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે। કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના ગૃહ અને સુરક્ષા મંત્રી યુન હો જુન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી। કૈલાસ માનસરોવર યાત્રા 2026 માટેના યાત્રાળુઓનો પહેલો જથ્થો આજે નાથુલા પાસ થઈને ચીનમાં પ્રવેશ્યો, જે તેમની આગામી યાત્રાનો પ્રારંભ દર્શાવ્યો છે। સિક્કિમના રાજ્યપાલ ઓમપ્રકાશ માથુરે પ્રવાસન મંત્રી સોરિંગ થેંગબુક ભૂટિયાની હાજરીમાં 8 ઉપરીને લીલી ઝંડી આપી હતી। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 કરોડથી વધુ ખેડૂતોને PM કિસાન યોજનાનો 23મો હપ્તો વિતરિત કર્યો। केंद्र सरकार ने तात्कालिक स्थिति में उपयोग में 16 निश्चित मात्रा में मिश्रणी दवाओं उत्पादन वेचाण और वितरण करता तथा मुख्य नीट यूजी 2026 की पुनः परीक्षा आर्थिकाले योजा विश्वभर में आती 12 अंतरराष्ट्रीय योग दिवस की उजाणी और आईएसएसएफ जुनियर वर्ल्ड चैंपियनशीप 2026 में भारतीय आज 5 चंद्रक जीत्या। आकाशवाणी पर समाचार पूरा था और पीछे आती सवेरे 7:10 प्रादेशिक समाचार सांभी शकशो।
1: सागर के ऊपर चलने वाली ट्रेड विंड कमजोर पड़ जाती है जिससे प्रशांत महासागर में गर्म पानी जमा होने लगता है। हालांकि गर्म होने वाले पानी का ये इलाका लगभग अमेरिका के बराबर होता है और ये सिर्फ एक क्षेत्र में होता है लेकिन इसका असर पूरी दुनिया में महसूस किया जा सकता है। जब उष्णकटिबंधीय इलाकों में वायुमंडल में बदलाव आता है तो इसकी वजह से बहुत दूर मध्य अक्षांश वाले क्षेत्रों में भी मौसम बदल जाता है, यानी हजारों हजार मील दूर जो इलाके हैं उन पर भी इसका पूरा असर होता है और इससे पूरी दुनिया में एक चेन रिएक्शन शुरू हो जाती है जिसमें एल नीनो वायुमंडल का वो पहला डोमिनो साबित होता है जो सबसे पहले गिरता है और फिर बाकी सबको गिराता चला जाता है। यह था आज का जिज्ञासा कार्यक्रम। इस कार्यक्रम के लिए शोभा एक स्वर और संपादन आपके दोस्त यूनुस खान का था। अब मिलेंगे अगले हफ्ते जिज्ञासा।